0: જેમ વાદળાઓ સૂર્યને ઢાંકી દે છે, તેમ અહંકાર અને વાસનાઓ જ્ઞાન રૂપે સૂર્યને ઢાંકી દે છે. અહંભાવ એ મોટામાં મોટું પાપ છે. હું શરીર છું આવો ખોટો ખ્યાલ એ જ મૂળ અને મુખ્ય પાપ છે. આ એક વિચારે જ માનવીને ઈશ્વરથી અલગ કર્યો છે. આ સ્વાર્થી અહંકાર જ માનવનું સાચું પરંપરાગત પાપ છે. જ્ઞાનરૂપી ઝરણાનો પ્રવાહ રોકીએ નહીં, અહંભાવનો નાશ કરીએ, શુદ્ધ પ્રેમનો વિકાસ કરીએ, કર્મ કરીએ અને તેના ફળને કૃષ્ણાર્પણ કરી દઈએ, પ્રભુ કૃપા માટે પ્રાર્થના કરીએ. આથી આપણને અમૃતત્વ મળશે. અજ્ઞાન અને ભૌતિક વિચારસરણીની ઘોર નિદ્રામાંથી જાગીએ. નિષ્કામ સેવા અને પ્રભુ સેવામાં આપણું લક્ષ્ય જોડીએ. બધા મનુષ્ય પ્રતિ બંધુત્વ ભાવનાનો વિકાસ કરીએ. આપણને પરમ શાંતિનો ઉપભોગ કરવા મળશે જ.
1: વિચારબિંદુમાં આજનો વિચાર હતો અહંનો નાશ કરીએ. પઠન પ્રભા ચૌહાણ. આકાશવાણીના ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો રજૂ કરીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, જેમાં સૌપ્રથમ સાંભળીએ અર્જુન વર્જન કોહલીની રચના દાસ સવોની.

जावे 40 की ऊपर जाए पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे मारो। जो तापमान मा सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 के तेथी वधु दिवस सुधी नो थाय तो आ स्थिति ने कहवाय छे हीट वेव एटले के लू। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવો કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમ ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડા પહેરો, તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, ચાળા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: માં જાહે 40 થી ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે મારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ના થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. પાછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ. જો સાથે મળીને રહેશું સચેત તો મૂળના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી,
2: ફસાણો
3: અજાણ્યા એપથી બચો.
4: RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: સંગીત કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે સમય 10 સવારની રચના માધવગીરી ગોસ્વામીના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. પાછા રંગના સૂત્રો કપડા પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સમય મગતલાલ જોશીને

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: شاهینو آپوچ کندرچه. پرچینی کشی مهیتی ما. وایروس تی تاتا کشی روگ. اینیشی سندوپو سایت پر آدایت مهیتی. پرستوی سیدی کرمسیانی.
1: ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ, ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને દેશના મોટાભાગના ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરીને આર્થિક રીતે પગભર બને છે. જો પશુપાલનના વ્યવસાયમાં પશુઓમાં થતા રોગોની યોગ્ય તકેદારી ન લેવામાં આવે તો તેનાથી બહુ જ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તો આજે પશુમાં થતા પ્રાથમિક રોગની વાત કરી તો મિત્રો, અગાઉ આપણે કૃષિ માહિતીમાં પશુઓમાં બેક્ટેરિયાથી વાયરસથી ને ચયાપચયના રોગની વાતોમાં બેક્ટેરિયાથી થતા રોગોની વિગતે વાત કરી હતી. તો આજે આ ત્રણ પ્રકારથી થતા રોગો, જેમાં બેક્ટેરિયાથી થતા રોગો, વાયરસથી થતા રોગો અને ચયાપચયના રોગોમાં આજે આપણે વાયરસથી થતા રોગોની વિશેષ વાતો પશુપાલક ભાઈઓને ખેડૂત મિત્રોને આપીશું. તો વાયરસથી થતા રોગોમાં કરવા મુવાસા MFD કરવાના ટૂંકા નામે ઓળખાતા આ રોગ વાયરસથી થાય છે. આ રોગથી જાનવર મરતું નથી, પરંતુ પશુપાલકને આર્થિક રીતે મારી નાખે છે. પશુની ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર કરે છે. બળદની કામ કરવાની શક્તિ તેમજ ગાય ભેંસની દૂધ ઉત્પાદન શક્તિ ઘટે છે. આ રોગના લક્ષણની વાત કરીએ તો મિત્રો, પશુને તાવ ચડે છે, મોઢામાંથી ખૂબ લાળ પડે છે, જીભ તાળમાં તથા મોઢામાં હોઠના અંદરના ભાગે ફોડલા પડે છે, જે ફૂટતા ચાંદા પડે છે, પગની ખરીઓ વચ્ચે પણ ચાંદા પડે છે. ઉધાણા પશુનું દૂધ 25-60% સુધી ઘટી જાય છે. આ રોગના ઉપાયની વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે જૂન જુલાઈ માસમાં અને નવેમ્બર ડિસેમ્બરમાં રસી મુકાવી જોઈએ. આ રોગના જંતુઓનો નાશ કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ તથા સાઇટ્રિક એસિડ જેવા રસાયણ ઉપયોગમાં લેવા જોઈએ. રોગિષ્ટ પશુને અલગ બાંધવા, મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવો તથા વાળાની જંતુનાશક દવાથી સફાઈ રાખવી, ઉપરાંત તેના ખોરાક અને પાણીની વ્યવસ્થા અલાયદી રાખવી, પશુના મોં તથા પગની ખરી પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણથી સાફ કરવી, એક્રિલિન તથા હિમેક્સ મલમ કે ટર્પન્ટાઇન તેલથી ડ્રેસિંગ કરવું જોઈએ. રોગિષ્ટ પશુઓની અવર જવર નિયંત્રિત કરવી, જેથી રોગચાળો ફેલાતો અટકે છે. ત્યારબાદ PPRની વાત કરીએ તો આ રોગ મોટેભાગે ઘેટા બકરામાં થતો રોગ છે, જે ગંભીર છે પરંતુ સર્વસામાન્ય પણ છે. લક્ષણની વાત કરીએ આ રોગની તો આંખ અને નાકમાંથી પ્રવાહી જરે, મોઢામાં ચાંદા પડે, દુર્ગંધ મારતા ઝાડા થાય, ત્યારે તાવ આવે, ઘેટું એકદમ સુસ્ત થઈ જાય, મરણ પણ પામે અને ગાભણ ઘેટી પરવાઈ જાય. ઉપાયની વાત કરીએ તો મિત્રો, આ રોગના ઉપાયમાં પીપીના દ્રાવણથી મોઢું ધોવું, ત્યારબાદ સામાન્ય રોગોમાં આંતર પરોપજીવી કૃમિથી થતા રોગો, જેમાં પશુના શરીરમાં આંતર પરોપજીવી એવા કૃમિની હાજરીની પશુ સ્વાસ્થ્ય પર અસર પડ્યા વિના રહેતી નથી. શિયાળાની શરૂઆતમાં આ રોગ દરેક પશુમાં જોવા મળે છે. કૃમિ એ પશુધનનો છૂપો શત્રુ છે, જે પશુઓને ધીમે ધીમે નાશ તરફ લઈ જાય છે. ગોળકૃમિ, યકૃત કૃમિ, પટ્ટી કૃમિ, રજ્જુ કૃમિ અને નાના કરમિયા જેવા વિવિધ પ્રકારના કૃમિ વિવિધ પ્રકારના પશુના શરીરમાં પાંગરે છે. લક્ષણની વાત કરીએ તો પશુને પેટમાં ચૂંક આવે, વિકાસ રૂંધાય, પાચન શક્તિ નબળી પડે, પાતળા ચીકણા દુર્ગંધ મારતા કાળશ પડતા ઝાડા થાય, લોહી પાતળું થાય, શરીર ફીકું પડે, ઝરડા નીચે પ્રવાહી ભરાય, વજન ઘટી જાય, દૂધ ઉત્પાદન શક્તિ ઘટી જાય. હવે આ રોગના ઉપાયની વાત કરીએ તો મિત્રો, ચોમાસા પહેલા તથા શિયાળાની શરૂઆત દરમિયાન નદી તળાવ કિનારાનું ઘાસ ઢોરને ચરવા દેવું નહીં. આ ઉપરાંત બચ્ચાને પ્રથમ 10 દિવસે, 3 માસ, 6 માસ તથા 12 માસની ઉંમરે દવા પીવડાવી. પશુઓને દર વર્ષે ચોમાસા પહેલા અને ચોમાસા પછી કૃમિનાશક દવા પીવડાવી. કૃમિનાશક દવાનો ઉપયોગ પશુ ચિકિત્સા અધિકારીના માર્ગદર્શન હેઠળ જ કરવો. ત્યારબાદ વાયરસથી થતા રોગમાં આફરો એક આવો જ રોગ છે. આફરો લીલોચારો એટલે કે રંજકા જેવા લીલાચારા ખાધા બાદ આફરો એકાએક ચડે છે. લક્ષણની વાત કરીએ તો ડાબું પડખું અથવા પેટનો આખો ભાગ ફૂલી જાય છે. પશુ અવારનવાર ઉઠબેસ કરે છે, પાછલા પગથી પેટ પર લાત મારવાનો પ્રયત્ન કરે છે, અનેક વખત જીભ બહાર નીકળી જાય છે. શ્વાસોચ્છવાસની ગતિ વધારે હોવાથી મોં ખુલ્લું રાખીને શ્વાસ લે છે. આવા પશુનું મૃત્યુ પણ થઈ શકે છે. ઉપાયની વાત કરીએ તો મિત્રો, 500 ગ્રામથી 1 કિલોગ્રામ મીઠું તેલ પીવડાવું. તેલમાં 20-30 ml ટર્પન્ટાઇન ઓઇલ નાખવું. વિલાયતી મીઠું 400-500 ગ્રામ પાણીમાં ઓગાળીને પાવું, જેથી જુલાબ થશે અને પશુને રાહત થશે. સાઇમેથિકોન જેવી દવાઓ પીવડાવવાથી ફીણ અને પરપોટાનો નાશ થતા પેટમાં ભરાયેલો વાયુ છૂટો પડશે. આહારમાં પ્રોટીન સાથે રેસાવાળો ચારો યોગ્ય પ્રમાણમાં આપવો. આ રીતે વાયરસથી થતા રોગોના લક્ષણો જાણી, રોગને ઓળખી અને તેની યોગ્ય સમયે સારવાર કરવાથી પશુને વાયરસથી થતા રોગોમાંથી બચાવી શકાય છે.
2: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના.

0: વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
1: કૃષિ માહિતીમાં હમણાં જ આપ વાયરસથી થતા પશુરોગ એ વિશે માહિતી સાંભળી રહ્યા હતા. પ્રસ્તુતિ સીડી કરમસિયાણી. આકાશવાણીનું આ પોષ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ રામચરિત માનસ ગાન. કલાકાર રવિન્દ્ર સાઠે અને શ્રીકાંત પાઘરકર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહ્યાદ્રી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી

0: भारतीय वायुसेना ने सूर्य किरण एरोनॉटिक्स टीम द्वारा गुजरात का आकाश माध्यम वर्ग 188 पूजा अर्चना में प्रधानमंत्री जनसभा पर संबोधित कर पीएम मोदी विशेष स्मारक मकान टिकट तेज 75 रूपए में विशेष स्मारक सिक्को पर बाहर करते मानव सोलंकी आकाशवाणी समाचार सोमनाथ।
1: प्रधानमंत्री ऐतिहासिक सोमनाथ मंदिर पुनर्निर्माण की यशोगाथा ने अंकित करतु प्रदर्शन निहारशे। प्रधानमंत्री नरेन्द्र मोदी राज्य की 2 दिवस की मुलाकात गईकाले रात्र जामनगर पहुंचा ज्या प्रधानमंत्री उष्माभर्यू स्वागत कर लाल बंगलो सर्कल खाते विशाल जनसभा ने संबोधन कर आज योजना सोमनाथ अमृत पर्व अंगे बोलता अपनी सहयारी विरासत पर गर्व व्यक्त कर।
2: आज थी 75 वर्ष पहला सरदार साहेबे जे सपनों जोयु जे संकल्प करे तो आज थी 75 वर्ष पहला सोमनाथ मंदिर में पुनः प्राण प्रतिष्ठा थई हती। डॉक्टर राजेन्द्र बाबू आया था देश की जड़ों ने जाणता था एटला माटे राजेन्द्र बाबूए कोई पण वात मान्या वगर सोमनाथ पधार्या था। 75 वर्ष थई रह्या छे ए गौरव भरी पल ने फरी एक बार ए विरासत नो सम्मान करवा माटे सोमनाथ में पूर्ण कार्यक्रम थई रह्यो छे अने देशभरना लोको ने अपनी विरासत माटे गौरव था।
1: प्रधानमंत्री राज्य की अविरत प्रगति नो उल्लेख करता सौर ऊर्जा क्षेत्र गुजरात लीड कर रही होवानु जणाव्यु हतु। तेमणे पश्चिम बंगाल विधानसभा चूंटणी में भाजपा विजय ने गुजरात सहित देश की जनताए वधाव्यो होवानु जणाव्यु।
2: जय पराजय तो चाला करतो होय पर पहली बार हूँ जोयु छे के बंगाल नी चूंटणीओ समग्र देश में जाने दूर दूर हजारों माइल दूर बैठेला व्यक्ति ने पण बंगाल में परिवर्तन आव्युं तो हाशकारो थयो एटले पीड़ा केटली भयंकर थई हशे त्यांना लोकोने के जेनो हाशकारो गुजरात नो मानवी अनुभवे आनाथी मोटू बीजू शू होई शके। आना देश ना सामर्थ्य ना दर्शन थाय छे के पीड़ा बंगाल ने थती होय अने दर्द
1: श्री मोदी शहर में रोड शो कर रोड शो दरमियान जननेदिनी अभिवादन झील्यू हतु। प्रधानमंत्री नरेन्द्र मोदी आगमन ने लई भारे उत्साह उमंग जोवा मळ्यो हतो। प्रधानमंत्री नरेन्द्र मोदी ने सोमनाथ अमृत पर्व निमित्त प्रथम ज्योतिर्लिंग सोमनाथ आंगणे पधारना छे त्यारे तेमना परंपरागत स्वागत की तैयारी भागरूपे नायब मुख्यमंत्री हर्ष संघवीए प्रधानमंत्री रोड शो विविध सांस्कृतिक कार्यक्रम मंदिर शणगार अन्य विशिष्ट कार्यक्रम सहित रूटन पगपाड़ा निरीक्षण कर कार्यक्रमों की पूर्व तैयारी की समीक्षा की। आकाशवाणी संपादक सहायक मयूर सोलंकी साथ बातचीत में आंगे माहिती आपी।
3: सोमनाथ अमृत महोत्सव ना पावन अवसरे देश ना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र भाई मोदी जी सोमनाथ खाते पधारी रहा है। सोमनाथ भक्तों द्वारा एमनु भव्य स्वागत करवानी तैयारी करी है। साथ साथ आदरणीय मोदी जी रोड शो पछी मंदिर खाते पधारशे मंदिर भगवान सोमनाथ जी ना दर्शन पूजा अर्चना करशे अने पछी सोमनाथ अमृत महोत्सव नी सभा मा भाग लेशे।
1: આ સમાચાર આપ આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કરશે। આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાયું છે। આ ભવનમાં કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે। ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે। ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું। આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી। સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો। ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતિક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે। 11 મે 1998 રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
4: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસ્ગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પરેશ અડેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં 1/2 સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 1/2 સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતા વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. દાણોના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં 1 જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-238-490.
6: પ્રસ્તુત છે ભક્તિ સંગીત નો કાર્યક્રમ વંદના. આજના વંદના કાર્યક્રમમાં સાંભળીએ પંડિત ભીમસેન જોશીને.

0: બચ્ચો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792238490.
1: ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. પ્રસારણ સાંભળી રહ્યા છો આકાશવાણી ભુજ કેન્દ્રનું. રજકની પ્રાસંગિક વિષય રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ટેકનોલોજી દ્વારા સંચાલિત ખાસ પરિવર્તન જોવા મળે છે. જે એક સમયે જટિલ અને અપ્રાપ્ય માનવામાં આવતું હતું તે હવે રોજિંદા જીવનનો ભાગ બની ગયું છે. ખાસ કરીને ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આમ જનતા સુધી ટેકનોલોજી પહોંચે તો ડિજિટલ સાધનોએ જાહેર પ્રણાલીઓને ઝડપી, સ્વચ્છ અને વધુ પારદર્શક બનાવી છે. ચુકવણીથી લઈને જાહેર આરોગ્ય, શિક્ષણથી લઈને અવકાશ સંશોધન સુધી ટેકનોલોજી ક્લાઉડ બની ગઈ છે, જે ભારતને ડિજિટલ યુગમાં અગ્રણી બનાવે છે. આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય સાથે આજે 11 મેના રોજ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી આધુનિક ટેકનોલોજી અને સંશોધન તથા વિકાસ પર ભાર મૂકે છે. આ દિવસ 1998માં પોખરણમાં કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણોની યાદમાં ઉજવવામાં આવે છે, જે ભારતની વધતી જતી ટેકનોલોજીકલ શક્તિનું પ્રતીક છે. તે દેશના વિકાસમાં યોગદાન આપનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સમર્પિત કરવામાં આવે છે અને તેમને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આ વર્ષ 2026ની થીમ સસ્ટેનેબલ ફ્યુચર માટે ઇનોવેશન છે, જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ તકનીકી વિકસાવવા પર ભાર મૂકે છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનો ઇતિહાસ જોઈએ તો વર્ષ 1998માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક 5 પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા હતા. આ પોખરણ 2 હતું. પ્રથમ પરમાણુ પરીક્ષણ 1974માં કરવામાં આવ્યું હતું. પોખરણ 2ની સફળતા પર સરકારે 11 મેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો. વર્ષ 1998માં ભારત પરમાણુ પરીક્ષણ કરનાર વિશ્વનો 6ઠો દેશ બન્યો. જોકે આ પછી અમેરિકી સરકારે ભારત પર ઘણા નિયંત્રણો લાદી દીધા હતા. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વ કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ન્યુક્લિયર ટેકનોલોજીના વિકાસમાં કેવી રીતે ભારતે ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે તે દર્શાવે છે. ભારતમાં ટેકનોલોજી ઝડપથી વિકસી રહી છે, જે ડિજિટલ ઇન્ડિયા, એઆઈ, સ્પેસ સંશોધન અને સેમી કન્ડક્ટર મિશન દ્વારા આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહી છે. છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજીએ ચુકવણી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ ક્રાંતિ લાવી છે. ભારતમાં ટેકનોલોજીના મુખ્ય પાસાઓ પર દ્રષ્ટિ કરીએ તો પહેલું ડિજિટલ ઇન્ડિયા

0: પેમેન્ટ્સ યુપીઆઈ દ્વારા ડિજીટલ પેમેન્ટમાં ભારત વિશ્વમાં અગ્રેસર છે, જેણે નાણાકીય સમસ્યાને સરળ બનાવ્યું છે. બીજું, અવકાશ સંશોધન. ઇસરો દ્વારા સંચાલિત ભારતીય અવકાશ કાર્યક્રમ જેમ કે ચંદ્રયાન અને ગગનયાન વિશ્વસ્તરીય છે. ત્રીજું, સંરક્ષણ ટેકનોલોજી MIRV ટેકનોલોજી સાથે અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો કરે છે. ચોથું, AI અને સેમી કન્ડક્ટર. ભારત સરકાર AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમી કન્ડક્ટર ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપી રહી છે, જેથી વૈશ્વિક ટેકનોલોજી હબ બની શકાય. પાંચમું, કૃષિ અને ગ્રામીણ વિકાસ. ઈ ચોપાલ અને ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડીમાં સુધારો લાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સફળ દર્શાવે છે કે કેન્દ્રિત નેતૃત્વ અને ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ ઘણું બધું પ્રાપ્ત કરી શકે. અવકાશમાં ઉપગ્રહોથી લઈને ગામડાઓના ડિજિટલ સેવાઓ સુધી દેશે જૂના અંતરને દૂર કરવા અને નવી તકો ખોલવા માટે નવીનતાનો ઉપયોગ કર્યો છે. સામાન્ય નાગરિકો હવે સરળતાથી ગૌરવ અને વિશ્વાસ સાથે સેવાઓનો ઉપયોગ કરી શકે છે. જેમ જેમ ભારત આગળ જઈ રહ્યું છે, તેમ તેમ આ મજબૂત ડિજિટલ પાયો તેની પ્રગતિને શક્તિ આપતો રહેશે, લોકોને તેના ટેકનોલોજીકલ ઉદયના કેન્દ્રમાં રાખશે.
1: રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, સંપાદન પરેશ મોરુ, પઠન જાગૃતિ વકીલ. પ્રસારણ આકાશવાણીમાં ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સવારનું બુલેટિન ભુજ સમાચાર વિભાગ દ્વારા

0: کشوری بود سمجر شیطن ویشن و مجی چی نمسکر પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હૈદરાબાદમાં કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને સમયની જરૂરિયાત એ છે કે પેટ્રોલ ઉત્પાદનોનો ઉપયોગ સંયમ સાથે કરવામાં આવે, સાથે જ આયાત ઇંધણનો ઓછો ઉપયોગ અત્યારની જરૂરિયાત છે. કોરોના કાળમાં આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન બેઠકો જેવી વ્યવસ્થા અમલી બનાવી હતી. અત્યારે સમયની માંગ મુજબ આ વ્યવસ્થાઓ અમલી બનાવવાની જરૂર છે. તેલંગાણામાં આશરે 9,400 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી શિલાન્યાસ અને ઉદઘાટન કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું કે આયાતી પેટ્રોલ ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ થવો જોઈએ, કારણ કે તે ફક્ત વિદેશી હુંડિયામણની બચત જ નહીં પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરને પણ ઘટાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. શ્રી મોદીએ જામનગરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આજે સવારે શ્રી મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સુરત કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. ગઈકાલે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. શૂન્ય જાનહાનિ અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની સમીક્ષા કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કચ્છના પ્રવાસ અંતર્ગત ખેતીમાં નારાયણ પરના ખેડૂત અરવિંદભાઈ સિંઘાણીની વાડીએ તેમની મુલાકાત યોજાઈ હતી. ખેડૂત અરવિંદભાઈ સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનમાં જોડાયા પછી પોતાની 10 એકર જમીનને માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્રથી થતા વિવિધ પ્રયોગોથી સંપૂર્ણ ઝેરમુક્ત બનાવીને સફળતાપૂર્વક પુષ્કળ ઉત્પાદન લઈ રહ્યા છે. ત્યારે રાજ્યપાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ ધરતીને ફળદ્રુપ બનાવવા માટે રામબાણ એવા જીવામૃત અને ઘન જીવામૃત ખાતરો બનાવવાનું પોતાના હાથે નિદર્શન કરાવીને તેના અગણિત લાભો સમજાવ્યા હતા. અબડાસા તાલુકાના દરિયાકાંઠે આવેલા છછી ગામ નજીકથી એક વિસ્ફોટક સેલ જેવો પદાર્થ મળી આવતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. રવિવારે કોઠારા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન છછી લાઇટ હાઉસ નજીકથી આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ પદાર્થ મિસાઇલનો કોઈ ભાગ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પદાર્થનો કબજો સંભાળ્યો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી દીધો હતો. ત્યારબાદ આ વિસ્ફોટક સેલ જેવા પદાર્થની વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે. ગઈકાલે લૂના ભીષણ પ્રભાવથી જનજીવન જાણે કે અગમબઠ્ઠીમાં શેકાયું હોય તેવો માહોલ લોકોએ અનુભવ્યો હતો. કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ સાથે અંજાર, ગોળપાદર, વરસામેડી સહિત કચ્છનો પૂર્વીય વિસ્તાર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યો હતો. અને જિલ્લા મથક ભુજમાં 43.3 ડિગ્રીએ પહોંચેલા મહત્તમ પારાએ વૈશાખી તાપનો ખરો પરચો દેખાડ્યો હતો. હીટવેવનો બીજો આકરો ડોઝ કચ્છ સહિત રાજ્યમાં ચાલુ થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર વર્તાયેલી જોવા મળી હતી. ગરમીની તીવ્રતા વધતા લૂ લાગવા અને હીટ સ્ટ્રોકના કેસમાં ઉછાળો આવેલો જોવા મળ્યો છે. સંભવત સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ હીટસ્ટ્રોક પ્લાન અમલી બનાવાયો છે. તો હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે બેડ અનામત રાખવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. દરમિયાન હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી સંકલન સમિતિ દ્વારા કચ્છ જિલ્લાના વિવિધ હોદ્દેદારો તથા પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ મંડળોના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તમિળનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળના મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથની પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગર થી સોમનાથ પહોંચેંગે. હેલિકોપ્ટર ઉતરને કે બાદ વે વીર હમીરજી ગોહિલ સર્કલ તક રોડ શો કે દોરાન જનતા કા અભિવાદન સ્વીકાર કરેંગે. ઇસકે બાદ પ્રધાનમંત્રી સરદાર

0: अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम प्रज्ञात के आकाशीय रोमांचक एयर शो प्रस्तुत करेंगी। पूजा अर्चना के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे। वे एक विशेष स्मारक डाक टिकट और 75 रूपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे। मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ।
1: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે ત્યાં તેઓ સાંજે સરદાર વન છાત્રાલયનું ઉદઘાટન કરશે। આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। શ્રી મોદી સરદાર વન સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે। પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે। તમિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે। પ્રોટેમ સ્પીકર એમ વી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે। તમામ સભ્યોના શપથ લેવા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે। તમિલના બેટરી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુરેન્દ્ર અધિકારી આજે નબંગામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે। શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે। નવા મંત્રીમંડળમાં ભાજપના ચૂંટણી પંચનો પર ચર્ચા થવાની ધારણા છે। નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે। આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુરેન્દ્ર અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ત્યારબાદ મંત્રીમંડળ

ઠપકી જશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આ અઠવાડિયે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે.

0: અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા માર્ચ 2024માં 38 ગીગાવોટથી વધીને માર્ચ 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશમાં અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તહેરાનને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલુ સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેઈમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંદ્યારાણી દેવી અને અજિત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ ઇવેન્ટ ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વ મંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારી એક સેન્ડલ @news_abd ને ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે અને મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા અંડર 17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, મહે, તમિલનાડુ, પુડુચેરી અને કરણકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વ શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર રહેશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

0: ના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારો પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, એક વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનીજ તેલના કુવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવ ગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તમિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. એક નજર કરીએ આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર.

જોઈએ આજના હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે સવારે 8:32 કચ્છ કાર્યક્રમ હલો કર્યું ગાલ, વિષય રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ગાલ, પ્રસ્તુતિ નિશુંગો. 8:45 ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સવારે 9 પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું. 9:32 સંતવાણી કાર્યક્રમ રજૂ થશે. 10 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી શકશો. 10:45 રજૂ કરીશું લોક સંગીત. અમારા 11 આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો રિલે કરીશું, જેમાં 11:10 સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત પર્વની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉદબોધનનું જીવંત પ્રસારણ કાર્યક્રમના સમાપન સુધી અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

બીજી સભાનો આરંભ થશે સાંજે 5 વાગે. સાંજે 6:25 સ્થાનિક સમાચાર અપાશે. સાતમી 20 મિનિટે ગ્રામાચાર્ય કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. રાત્રે 9:30 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. રાત્રે 9:15 ભુજી સમાચાર વિભાગ દ્વારા સમાચાર દર્પણ આપ સાંભળી શકશો.

આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજ ખાતે મહત્તમ ઉષ્ણતામાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

સામી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર કાર્યક્રમોની રૂપરેખા અને હવામાન સમાચાર જોયા. હવે થોડીક ક્ષણોમાં સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્રથી રેલી કરીશું.

करीम गर्मी पमेलदा होता आणि शिक्षण साहित्य स्थापत्य ओठा चौथा कार्यक्रम पिरावली आणि भारताची गाली पडदा होता आज नवी हाल केली आज तारीख 11 मे वाली आपकी खबर है आज करो है आज आए नेशनल टेक्नोलॉजी दिवस जी हाँ 11 मई जो समग्र भारत वर्ष में राष्ट्रीय टेक्नोलॉजी दिवस की उजवनी थी हती गई काल पा मदर्स डे की उजवनी थी माला करी ने तो कोनो घाल करिया वहाँ तो अखंड आश्रो है आज घाल करिए हम को 11th ऑफ मई एटले के 11 मई जो जो को पा विश्व में भारत नाम को वजारे एम डे जी घाल जी एम दिवस जी घाल जी राष्ट्रीय टेक्नोलॉजी दिवस ये दिवस पांच देश ला करी ने खूब गौरवी लागणी जन्माय एडो दिवस है 11 मई 1998 जो भारत पोखर में परमाणु परीक्षा की गई अनंताने पांचवा वड़ा प्रधान व अटल बिहारी वाजपेयी साहब अनेक नेतृत्व में भारत बताई देने कि भारत पर टेक्नोलॉजी में बे देश थे क्यों पर ऊंचो उतरे एडो ने खाली परमाणु शक्ति जो अनेक ने भारत पर जो पहले स्वदेशी विमान हंसा 3 आकाश में उड़ाए अनेक त्रिशूल मिसाइल जो पर सफल परीक्षण के लिए अब जो जमाने टेक्नोलॉजी जो है पक अच्छी मारू है यहाँ तो स्मार्टफोन इंटरनेट अभी नव नव मशीन जो उपयोग करी होता टेक्नोलॉजी वगैरह दरेक विषय नबड़ो है तो खेती हुए कि व्यापार टेक्नोलॉजी थी कि सरल थी हुए जब टेक्नोलॉजी की गाल करी था तभी तक के एपीजे अब्दुल कलाम की पर नाम बोलने को था तो मिसाइल मैन चौड़ान दवा अनेक मेहनत की भारत आज मिसाइल और स्पेस टेक्नोलॉजी में आगे बढ़ सके अरे टेक्नोलॉजी थी लीधे करो करो फायदा थे अपन के तो खेती की गाल करी तो पहला पांच कच्छ में पानी की अच्छत हुई पर इजराइल ने ता पांच डीप इरिगेशन से किया એટલે કે ટપક પદ્ધતિ ની ટેકનોલોજી છે એમ કે એમથી સરસ પાક ખારેક કેળા અને ડ્રેગન જેવા ફ્રૂટ જો વાવેતર કર્યું તો અને વાવેતર તો કર્યું તો સાથે સાથે સરળ નિપજ પણ થઈ હતી ઉર્જા ક્ષેત્ર પર ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી છે પાંચ સબકો ધોરો રહે એમને ગ્રીન એનર્જી જો હબ હૈ દુનિયા જો વર્લ્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક પાંચ ખારડા માં ભરી રહ્યું છે હિન્દી ટેકનોલોજી જી દેન હૈ भारत सरकार डिजिटल इंडिया में युवा में के खंड में लगच मेहनत करे थी आज गामरे ये गामरे इंटरनेट इंटरनेट पहुंची हुए कच्छ जो सेवा जो मालूम पा आज मोबाइल थी बैंकिंग करे तो ऑनलाइन वस्तु गिरे तो ने बेचे तो इन्हें कर रहे टेक्नोलॉजी जाए અને ટેકનોલોજી જે લીધે જ પાં એટલા અગ્ય વધી શક્યા આવ્યું અને અંગ્રેજી ટેરવે દરેક વસ્તુ અને દરેક વિષયને માહિતી સભા થયા આવ્યું 11 મે જે જો કોઈ પણ પોખરણે રાજસ્થાન જે પોખરણે ફાયરિંગ રેન્જ પરીક્ષણ કરીને આવ્યો એમને ગુપ્તતા પર મહત્વ જોઈ અમેરિકા જા જાસૂસી સેટેલાઇટ બચેલા આખો દેશ ખૂબ જ ગુપ્ત રીતે એ ઓપરેશન હલાય બાકી જો કોઈ વૈજ્ઞાનિક વા એ પણ આર્મી યુનિફોર્મ ને કમ ક્યાં એટલે મને એવું લાગે કે આર્મી તૈનાત કમ કરી રહી હૈ પણ કમ થઈ રહ્યું એવું પરીક્ષણ જો એમને એટલે બીજા કોર્ડિનેટ બધાનું કામ થવા જે કે પૃથ્વીરાજ અર્જુન એરા કોર્ડિનેટ માહિતી કે ગુપ્ત રાખી શકવાની મદદ કરી રહ્યા આખી ટીમ જે નેતૃત્વ કરી રહ્યા અબ્દુલ કલામ અને ડોક્ટર આર ચિદમ્બરમ આબરૂ પોખરણ પરીક્ષણ ટાણે વૈજ્ઞાનિક રાત ન કમ કરી રહ્યા જેથી આકાશ માં રખડતા અમેરિકા જે સેટેલાઇટ કી ખબર ન પડે રાત વધારે કમ થઈ હૈ તો ખાસો ભારત ને એ જે પરીક્ષણ થયું અને જાહેર થયું એ આખી દુનિયા હેરાન થઈ ગઈ કે હેરો પણ થયો અને એમ જ નહીં ભારત જો પ્રથમ દેશી વિમાન હંસા 3 જી ઘાલ કરતા પહેલા બોલી ખપે એ વિચાર હતો હંસા 3 કોણ હોય હંસા 3 એ ભારત જો પ્રથમ સંપૂર્ણ સ્વદેશી 2-સીટર હળવું વિમાન હૈ એનું નિર્માણ બેંગલોરજી નેશનલ એરોસ્પેસ લેબોરેટરી ની કરીને આવ્યો એનું જો ઉપયોગ હેડો હોય કે જે વિમાન મુખ્યત્વે પાયલટ ટ્રેનિંગ જાસૂસી અને રમત ગમત ના કરીને વપરાય છે તો એ ખૂબ જ હળવો હોય કારણ કે ફાઈબર ગ્લાસ બીજા બનેલો હોય ઘણી વાર તા મનુતા કે હવાઈ જહાજ ખાલી વિદેશ માં જ બને તા પણ 11 મે અજી તારીખ ને પણ 11 મે 1998 સુધી ભારત જો પહેલો વિમાન હંસા આકાશ માં ઉડીને સાબિત કરી હતા કે અસી પણ એટલે પા પર ભારતવાસી આકાશ આંબી શકું તો હવે ગાય કરીએ ત્રિશુલ મિસાઇલજી આગે ખબર હૈ કે ત્રિશુલ મિસાઇલ જે પરીક્ષણ પણ અજી ડીસ થયો અને સફળ પરીક્ષણ થયો ત્રિશુલ મિસાઇલ એ સરફેસ ટુ એર મિસાઇલ હૈ એટલે કે જમીન ને જા હવા ને પ્રહાર કરે વાળી શોર્ટ રેન્જ મિસાઇલ હૈ અને DRDO દ્વારા વિકસાવી ને આવી હૈ પાણી જો કોઈ દુશ્મન હમલો કરી હતા હમલા કરીને તાકાતવર મિસાઇલ હૈ તો 11 મે જો કરો કરો ઇમ્પોર્ટન્ટ હૈ અગિયાર મે જો એકડી બાજુ જમીન ગોજી એટલે કે પોખરણ જો પરીક્ષણ થયો વહી બાજુ આકાશ કુંજો એટલે કે હંસા વિમાન આકાશ માં ગયો અને ત્રણ બાજુ ત્રિશુલ મિસાઇલ ભારત કે રક્ષણ જે ગેરંટી લેને એટલે અજો ને 11 મે આ ટેકનોલોજી દિવસ તરીકે મનાયું હતા અને ગાલ કર્યું કે 2015 ની ટેકનોલોજી દિવસ થી થીમ હોય યંત્ર
युगांतर फॉर एडवांसिंग न्यू टेक्नोलॉजी रिसर्च एंड एक्लेरेशन। अरे 2026 में पण राष्ट्रीय टेक्नोलॉजी जी उजवणी पण आज એટલે કે સોમવાર જો કરીબો આખી ખબર ભાભી કે દર વર્ષે ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ PDB દ્વારા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ઉદ્યોગ સાહસિકે રાષ્ટ્રીય ટેકનોલોજી એવોર્ડ મેળવ્યા છે તો અને એ ટેકનોલોજી જો સમર્થ ઉપયોગ અને ભારત દેશની ટેકનોલોજી જે મહત્વ વધ્યું હોય એમના કરીને ટેકનોલોજી એટલા કરીને વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકે કરીને એ મહત્વ જો એવોર્ડ રહ્યો હોય टेक्नोलॉजी जो अर्थ मात्र बम मिसाइल के परीक्षण तो है टेक्नोलॉजी तो हाँ घरों घर है प्राइसी जो रिमोट चालू करूँ अने वधारो घटारो करी सकूँ यूपी भी टेक्नोलॉजी जाए नेशनल टेक्नोलॉजी जो दिवस 1998 में छोको हिमेरे थियो एनजीडी दुपा मनाओ तथा तो इंडिया कैली में भारत देश अपनी शक्ति प्रदर्शन कर के आश्चर्य की बात तो ये है कि अमेरिका जो सैटेलाइट के खबर पर न पाई कि भारत जितने बड़े परीक्षण कर रहे हैं खाली आकाश धरती के पर जमीन की गाल न टेक्नोलॉजी

रोजिंदा जीवन में भी खूब उपयोगी थी रही है। रोजिंदा जीवन में पर टेक्नोलॉजी जो खूब उपयोग करूँ था અને ટેકનોલોજી જે લીધે પણ જો કામ સરળ પણ થયું હોય એટલે ટેકનોલોજી જે ફાયદો છે પણ માટે ઘણી કરવાની ખબર પહેલા તો પણ ટપાલું વાંચું દેવા ટપાલું લખવું ટપાલું ભલાયું અઠવાડિયું અઠવાડિયું ટપાલું જો જવાબ ન છે અને જાણે ટેકનોલોજીથી ઘરે બેઠે બેઠે તારું વિડીયો કોલ લગાવ્યું અને સામેવારી મારું ટીપા ઘર કરી શકું પહેલા તો બેંક અમે ઉભી જવા લાઈન ને ધક્કા ખાઈ જવા પૈસા વજવાની કે પૈસા કઢાવી તો કેટલી ઉપાધિ વેઠવી પડેલી અને હા અને તરત તો યુપીઆઈ જો સેકન્ડ નો ઉપયોગ કરી અને પૈસા ટ્રાન્સફર કરી શકું તો ટેલિમેડિસિન દ્વારા ગામડે ગામને બેઠે બેઠે પણ શહેર જે સારે ને સારા ડોક્ટર જે સલાહ દેવી શકું તો ઓપરેશન જો બચેલા કરીને કઈ કઈ પદ્ધતિ જો ઉપયોગ થયો તો બધી માહિતી પણ મોબાઈલ ને જ મળી ગઈ હતી અરે બેંકિંગ ઝોમેટો ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી એપ્લિકેશન થી પણ ઘર વેઠે વેઠે દરેક સુવિધા જો લાભ લઈ શકું તો મારા વેન્યુ પણ એટલું કપાય અને ઘરે વસ્તુ હાજર થઈ હતી મને ટેકનોલોજી જે લીધે ખેડૂત પણ સક્ષમ થયું હોય તરત મોબાઈલ ને બિયારણ સારા બિયારણ ખરાબ બિયારણ એમ તો થયેલા ફાયદા ગેરફાયદા વાંચી શકે તો અને માહિતી મેળવી શકે તો એવું કેવું હોય ટેકનોલોજી જાય અને હાને તો ટેકનોલોજી પાછી મુઠ્ઠી ને પણ જોવા જોઈએ તો ને કે દરેક વસ્તુ જ બે પાસા રહેતા સારા અને ખરાબ તું ટેકનોલોજી જો સારા પાસા હોય એટલા ને એટલા ખરાબ પાસા પણ ખરાબ પાસે જે હાલ કર્યું આખો બી આ યુવાને મોબાઈલ થી હેઠા રહેતા નવું નવું સંશોધન તો નતા કરી પણ સોશિયલ મીડિયા અને ગેમિંગ ને પોતાનું જીવ ગુમાવી હતા માનસિક તણાવ છે તો ઊંઘ નથી છે એકલતા લાગે હતી એવું કરવું હોય ટેકનોલોજી ઘેર ઉપયોગ છે હવે મારું રમતું નતા રહી પહેલા તો ક્યારે હું તો ભરપૂર સમય હું એટલે ગ્રાઉન્ડ ને છોકરાઓ રમતું રમતા અને મને મોબાઈલ ને અચીવ હોય એટલે રીલ્સ ને રીલ્સ કોલ કરી અને સમય જો બરબાદ થી કરી હતા સાયબર ક્રાઇમ પર કેટલું થઈ હતું મોબાઈલ થી ખૂબ ગુના થઈ હતા એ પણ હની ટ્રેકિંગ ગે મોબાઈલ બધા પૈસા ઉપરી ગઈ ઓનલાઈન ફ્રોડ ગે બેંક અકાઉન્ટ ની ચોરી ગે કે અંગત માહિતી પણ પાછી લીક થઈ શકે હતી પછી મેં આપે ચા તો કોઈ પણ અજાણે લિંક તે ભાગે ક્લિક ન કરીજો અને એ સાયબર ક્રાઇમ થી પાકે બચી જોવે સામાજિક અંતર વધતા પણ તો મારો એટલે ટેમ વો ટેમ વો તો મને ભેગા થઈ જવા મેળવા થઈ જવા પ્રસંગ પાત ગાયું કરી જવા અને વાળી છોકરી કે વેલું ગમે ન તો એટલે તો સામાજિક અંતર ઉભો થઈ હતો મોબાઈલ માં એટલા વ્યસ્ત થઈતા રહે એ મોબાઈલ વ્યસ્તતા ના પણ વ્યસનતા જો કારણ બંધો વિને હતો મારું ભૂલી ગયું હતા પર્યાવરણ થી પણ જાળવણી નતા કરી શકે જૂની ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક કચરો પર્યાવરણ કે નુકસાન કરે તો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી મનોજી નોકરી ઓછી થઈ જાય એટલે એ નિર્ણય બન્યું કે ટેકનોલોજી પાસે માલિક ન પણ ગુલામ બનાય હતી પણ છતાં પણ ટેકનોલોજી તો જરૂરી હોય ખૂબ સારો ઉપયોગ હોય અને હવે તો 2026 ની ટેકનોલોજી વગર કઈ પણ શક્ય નહીં એટલે 11મી આજ દિવસ પર રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કે રંગી ચંગી મનાયું હોય અને શિક્ષણ ખેતી વ્યવહાર તાકે ટેકનોલોજી જો ઉપયોગ કરે જ હોય સારો ને સારો ઉપયોગ કરે જ હોય તાકે એને માલિક બની જાય ગુલામ ના બની જો આજે નવો ભારત જે નિર્માણ કરીને યુવાનો કે ટેકનોલોજી દ્વારા સક્ષમ કરના જ પડતા ટેકનોલોજી થકી જ પાંચો દેશ અગિયાર વધી શકતો ખૂબ ભણે જોઈએ ખૂબ ટેકનોલોજી સિદ્ધ થઈ જોઈએ ટેકનોલોજી જાણે જઈએ ટેકનોલોજી સમજે જઈએ અને ટેકનોલોજી જો સુચારો ઉપયોગ કરે જોઈએ તો જ પાંચો ખરેખર ટેકનોલોજી દિવસ મનાયા એ સફળ રહ્યો તો ભાભીનું હલો કરી ભાઈ ની આ વિષ્ણુ ભોગ અને અજ પણ ગાલ ક્યાસી 11મે જો જોકો પર ટેકનોલોજી દિવસ ઉજવતા એમજી તો હાને થી યાદ રખજા પગમણી કે 11મે જો ટેકનોલોજી દિવસ ટેકનોલોજી કોઈક નવી ટેકનોલોજી શીખીને એ દિવસ મનાય જવાય તો ફરી મળતા રહેજો હલો કરી ભાઈ ને ત્યાં સુધી આજી અને આજે પરિવાર જો ધ્યાન રખજા અચીજા

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી ની વ્યાજની ભાવની દુકાનોથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 2 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 2
1: રચના સ્વર સરોજ ભંડાણીનું.

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભરવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો.

0019 200 3800. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના

શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભૂમિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-232-5490.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજની ભાવિ દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709-232-5490.
1: રચના ગોપીચંદની.

0: વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રો

મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભરણી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને નોંધપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભરણી દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: કાંતિલાલ જોશીની સ્વરમાં પીપા ભગતની રચના સાંભળ્યા બાદ કાર્યક્રમના અંતમાં સાંભળીએ મૂળદાસની રચના વેલજી વેલજી મહેશ્વરીના સ્વરમાં.

0: નમસ્કાર, આદાબ, હું છું તમારો દોસ્ત અમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં કચ્છના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદર બની જાય છે જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફર્જ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સઈ છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સભ્ય અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
3: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
4: હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
1: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે.
4: આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
1: હું તો બહુ ગભરામણ થઈ રહી છું. આ બધું કેવી રીતે થશે?
4: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબળ અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: જેમાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
1: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવો, અલગ કાર્ડ સંભાળી રાખવું અને સમૂહથી અલગ ન થવું. અમારો ટેન્ટ નંબર 27 છે. આ તમારું કાર્ડ અને સંભાળીને રાખો. અને જો રસ્તો ભૂલી જાઓ તો તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટબેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે. ભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એક જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
0: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે.

0: સ્ટફ કરી દે. મારા બાળકોને સાચો રસ્તો દેખાડે. મારા દેશમાં અમન અને તરક્કી આપો.
1: ઇન્સાન પોતાના રબની સૌથી નજીક હોય છે.
2: મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો.
1: રબ, મારા પરિવાર અને મારા ભારતને સલામત રાખજો.
3: મક્કાથી
1: અરાફાત સુધીની આ સફર માત્ર અંતરની સફર નથી, પણ દિલની સફાઈ અને રૂહની તાજગીની સફર છે. આ સફર આપણને યાદ અપાવે છે કે દુનિયામાં ઇન્સાન ભલે ગમે ત્યાંનો હોય, અલ્લાહની સામે બધા બરાબર છે.
0: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન એટલે કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે.
1: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કા ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ.
0: જયારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારે થઈ જાય છે. ઘણા લોકો કાબા તરફ જઈને કહે છે, જો જિંદગી રહી તો ફરી બોલાવજો.
4: હું અહીંથી જઈ રહ્યો છું પણ મારું દિલ અહીં જ રહેશે.
1: લાગે છે જાણે પોતાને અહીં છોડી રહી છે.
5: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને.
0: હા,

0: જો તમારી મરજી હશે તો અહીં કોઈનો પણ એક વાર આવવાથી બિલ નથી કરાતું.
1: ભારત સરકારે જે રીતે સહુલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ.
0: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે એની તરક્કી માટે દુઆ માંગીશું. તમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે. ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને. આમીન.
2: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે. હજ માત્ર રસ્તાનું નામ નથી, એ સભ્ય અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે. ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન એ જ સાચી ઇબાદત છે.
0: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની. ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો

0: અજાણ્યા આપથી બચો.
1: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: કાર્યક્રમમાં હવે પછીનો ગીત સાંભળીએ અનુરાધા પૌડવાલ અને કુમાર સરમા ફિલ્મ આશિકી.

ઉપર જ્યારે 40 ની ઉપર જાય તારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વીરો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ના થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરવું.

નક્ષત્રનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, કેકલી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડા પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચહેરાની જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ. જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 932 58 490.

0: पूछ केंद्र पर थी सांभी रहा हता। आज रे लोक संगीत कार्यक्रम में आप सांभी रहा हता जयश्री लिंबाणी ने आकाशवाणी नो आ पूछ केंद्र छे। अमारो हवे पछी नो कार्यक्रम अमारा आकाशवाणी अमदावाद थी रिले करीशुं।
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે સોમનાથ પહોંચ્યા। સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં ભવ્ય રોડ શો યોજ્યો। વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે। અમેરિકા અને ઇરાન શાંતિ પ્રસ્તાવ પર કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગયા પછી તેલના ભાવમાં વધારો થતાં શેરબજાર પર અસર। સેન્સેક્સમાં 1000 અને નિફટીમાં 287 અંકનો ઘટાડો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે ટેકનોલોજી નિષ્ણાતો અને ટેકસેવી યુવાનોને શુભેચ્છાઓ પાઠવી। મધ્યપ્રદેશ સરકારે 30 એપ્રિલના રોજ બરગી ડેમ ખાતે થયેલી ક્રૂઝ શિપ

0: દુર્ઘટનાની તપાસ માટે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચ મેળવનાર કોઈપણ ઇરાની નાગરિકને અમેરિકા નિશાન બનાવશે. તેમણે કહ્યું કે આ પરમાણુ સામગ્રી અમેરિકાના લશ્કરી દેખરેખ હેઠળ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લે. 9 વર્ષમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે સેન્ટ્રલ બેન્કિંગના ક્ષેત્રમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક પરિવારના 5 સભ્યોના મોત અને અન્ય 4 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળશો સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પેરેલા, ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બ્રિગેડ એમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ ન હતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો.
1: સોમનાથ મંદિરની પુનઃસ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. મહાત્મા ગાંધીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્યાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, વળતરનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમય આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બરગી ડેમ વોટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બરગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_EBADને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 3 કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઝિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 36,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર, ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્મા શેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના અંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુ ઉપર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વેપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બરગી ડેમ વોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી પર અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર અતૂટ શ્રદ્ધા, દિવ્યતા અને દેશના શાશ્વત આત્માના પવિત્ર પ્રતિક તરીકે ઉભું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે છે. શ્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આગામી 1000 વર્ષ માટેના ભારતની પ્રેરણા પણ ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
1: પુનર્નિર્મિત સોમનાથ મંદિરમાં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હોઈ ભારતને એક નવી ચેતના યાત્રા શરૂ કરી હતી. આજ 75 વર્ષ બાદ અહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મે હમારે સામને હે. ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હે. હમારે સંકલ્પો કો પૂરા કરને મે દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હે.
0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં 11 મે 1998 દિવસે ભારતે કરેલા પોખરણ પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: દેશને 11 મઈ કો પહેલે 3 પરમાણુ પરીક્ષણ કિયે. હમારે વૈજ્ઞાનિકોને ભારત કી ક્ષમતા કો દુનિયા કે સામને રખા. દુનિયામાં તૂફાન આ ગયા. દુનિયાભર કી શક્તિયાં ભારત કો દબોચને કે લિયે મેદાન મે ઉતરી. અનેક પ્રકાર કે બંધન લગ ગયે. ઉસ સમય પૂરી દુનિયા કા દબાવ ભારત પર થા. લેકિન અટલજી કે નેતૃત્વ મે બીજેપી સરકાર ને દિખાયા થા કે હમારે લિયે રાષ્ટ્ર પ્રથમ હૈ. દુનિયા કી કોઈ તાકાત ભારત કો ઝુકા નહીં સકતી.
0: કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો છે. શ્રી મોદી ધ્વજારોહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન વાયુસેનાએ એર શો કર્યો હતો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથ મંદિર ઉપર આકર્ષક કરતબ રજૂ કર્યા. તેમજ હેલિકોપ્ટરના માધ્યમથી મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના ત્રીજા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
2: વડોદરા આજ શામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મે ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીય સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મે 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ જૈસી સુવિધાએ શામિલ હૈ. શ્રી મોદી સરદાર ધામ કોમ્પ્લેક્સ કા દૌરા ભી કરેંગે, પ્રધાનમંત્રી સભા કો ભી સંબોધિત કરેંગે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા. જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રિઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌપ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી. ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 12ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ 100% પરિણામ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલ શાળાએ 80.20% પરિણામ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ 100% રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તા સભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ 2026 અને વિકસિત ભારત 2047 રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના 36થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિકસિત ભારત 2047ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્કલેવમાં શિક્ષણ, આરોગ્ય, એમએસએમઈ, ડિજિટલ ઇન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ 2024માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશીપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટમાં સિલ્વર તેમજ વર્ષ 2025માં થાઇલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ બંગાળના જનરલ મેનેજર રમેશભાઈ પાંડેએ ફેબ્રુઆરી 2024 માટે ડિવિઝનના 14 કર્મચારી અને પ્રતિષ્ઠિત મેન ઓફ ધી મંથ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આમાં રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓની પસંદગી થવી એ ડિવિઝન માટે ગૌરવની વાત છે. આ સન્માન પશ્ચિમ રેલવે મુખ્યાલય મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સતર્કતા, નિષ્ઠા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના પ્રયત્નોથી સંભવિત રેલ અકસ્માતો ટાળીને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત થયું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આયોજન જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્વક થયું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ભારતની શ્રેષ્ઠ 4 ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં હેન્ડબોલમાં કોઈપણ ગુજરાતની યુનિવર્સિટી ટીમ ઓલ ઇન્ડિયામાં 4th સ્થાન સુધી પહોંચી અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાજ્યભરમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની થયેલી ચૂંટણીના મતદાનના આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જાહેર કરાયા હતા. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51.60% નાગરિકોનું મતદાન નોંધાયું છે, જેમાં પુરૂષ મતદારો 56.29% અને મહિલા મતદારો 46.56% નોંધાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણીમાં કુલ 60.19% નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જેમાં પુરૂષ મતદારો 65.16% તથા મહિલા મતદારો 54.70% નોંધાયા છે. સૌથી વધુ મતદાન વેટલા 4 બેઠક પર 75.31%, જ્યારે સૌથી ઓછું મતદાન 9 દરવી બેઠક પર 47.29% નોંધાયું હતું. વિશ્વ વારસા દિવસ નિમિત્તે રાજકોટમાં હેરિટેજ વોકનું સુંદર તથા રોચક માહિતીસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સંસ્કૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ યાત્રામાં શહેરના ઇતિહાસપ્રેમી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ જાગૃત નાગરિકો સહિત આશરે 150 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શબ્દો માં માહિતી યાદો આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દો માં માહિતી યાદો બુધવારે બપોરે 12:30 વાગે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકવાની શબ્દો માં માહિતી યાદો
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ લોક સંગીત.

ने फरियाद करी शकाय छे। हवे तो वर्ल्ड राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0709 232 5490। શું તમે જાણો છો કે

આવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

રાજ્ય સરકાર બાંગ્લાદેશ સરહદ પર ભારે લગાણ જેવા સરહદ સલામતી અમને બીએસએફએ જમીન ટ્રાન્સફર કરવાનો ફેસલો વર્તો આહે. ચૂંટણી બાદ ઓલ બંગાળની નવી સરકાર કાયમ થયા હા પડે અગે થયેલા મંત્રીમંડળ જે પહેરી બેઠક અને એવો ફેસલો વર્તો ગયો. શ્રી અધિકારી રાજ્યની મરકજી સરકાર જે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના અને કેતરી નયન યોજના જે અમલીકરણ જે પધરાઈ બી કઈ. તમિલનાડુ વિધાનસભાની અડે 100 કા વધે નવન મુકરર મંદિર કસમ જે રસ્મ અદા કરી. મરકજી સરકાર વિકસિત ભારત જે યામ જે ગારંટી ફોર રોજગાર એ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ 2025 કે લાગુ કરણીય પદનામો જારી કર્યો આહે. એવો કાનૂન હિન સાલ 1 જુલાઈ ખા મુલ્કભર મેં લાગુ થયો. મુલ્કભર

થયો હતો. કચ્છના પ્રાંથળિયા આહીર સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ વૈશાખ વદ તેરસના એક જ દિવસે ગામોગામ લગ્ન યોજાશે. જોકે ઈરાન અમેરિકા તણાવ અને કુદરતી પ્રતિકૂળતાના કારણે સર્જાયેલી આર્થિક મંદીની અસર લગ્નોની સંખ્યા પર જોવા મળી છે. ઢોરીમાં 49 અને સુમરાસરમાં 46 સહિત વિવિધ ગામોમાં મર્યાદિત લગ્નો યોજાશે. 10મીથી ગણેશ સ્થાપના સાથે લગ્ન મહોત્સવનો પ્રારંભ થયો છે. સમય અને નાણાંનો બચાવ સાથે એકતા જાળવતી આ અનોખી પ્રથા આજે પણ આહીર જ્ઞાતિએ જીવંત રાખી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. 20 વિષયોની આ પરીક્ષા માટે કુલ 473 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી નેટ સ્લેટ જેવી પરીક્ષા પાસ કરેલા 112 ઉમેદવારોને મુક્તિ અપાઈ હતી. બાકીના 361 પૈકી 280 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. યુનિવર્સિટીએ ઉમેદવારોને તેમની સીટ ઇમેલ કરી છે. જો કોઈને વાંધો હોય તો 13 મે 2026 સુધી જરૂરી પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરી શકશે. રજૂઆતો બાદ ફાઇનલ પરિણામ જાહેર થશે. ભુજ પાસે આવેલું પ્રસિદ્ધ આસ્થાધામ તપ્તેશ્વરી મંદિર હવે રૂપિયા 16.44 કરોડના ખર્ચે પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ માટેના ટેન્ડર જાહેર કરાયા છે, જેનું કામ 11 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટ હેઠળ 100 વર્ષ જૂની ધર્મશાળાનું નવીનીકરણ, ભવ્ય કુંડ અને 370 મીટર લાંબો જળ પ્રવાહ તૈયાર કરાશે. સાહસ પ્રેમીઓ માટે રોક ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ અને વ્યૂ પોઈન્ટ વિકસાવાશે. આ ઉપરાંત આધુનિક કેફેટેરિયા, બાળકો માટે પ્લે એરિયા અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ વિકાસથી સ્થાનિક રોજગારી વધશે અને ટપ્તેશ્વરી એડવેન્ચર ટુરિઝમનું નવું કેન્દ્ર બનશે. કચ્છમાં રવિવારે નોંધાયેલા પ્રચંડ તાપ બાદ આજે પણ અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે કંડલા એરપોર્ટ પર પારો 45.2 ડિગ્રીએ પહોંચતા પૂર્વીય કચ્છ રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું. આકરા તાપ અને લૂના કારણે માર્ગો પર જ્યારે ગરમીની સંચારબંધી હોય તેવો સન્નાટો છવાયો હતો. હવામાન વિભાગે 15મી તારીખ સુધી હીટવેવની આગાહી કરી છે. 13 તારીખ સુધી કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ દ્વારા 34 વર્ષ બાદ 2 દિવસીય આસિસ્ટન્ટ સેક્શન લીડર રેન્ક ટેસ્ટનું સફળ આયોજન કરાયું હતું. વડી કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કસોટીમાં જિલ્લાના 10 યુનિટના 50 જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

0: આ પરીક્ષામાં લેખિત ટેસ્ટ ઉપરાંત શસ્ત્ર કવાયત, પીટી, લાઠી ડ્રીલ અને ડિઝાસ્ટર તાલીમ જેવી સ્પર્ધાત્મક કસોટીઓ લેવામાં આવી હતી. જિલ્લા કમાન્ડન્ટ મનીષ ભારતે જણાવ્યું કે આ ટેસ્ટથી દળનું સંચાલન સુદૃઢ બનશે અને આગામી સમયમાં દરેક યુનિટના સક્ષમ અધિકારીઓ મળી રહેશે. કાર્યક્રમના અંતે વિવિધ યુનિટના ઓફિસરો તેમજ હોમગાર્ડ સભ્યોએ જિલ્લા કમાન્ડન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા ચાલો એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ.

0: से उज्जवल आम मार्ग सुरक्षा सप्ताह लोगों में ट्रैफिक नियमों प्रति जागृति लावा माटे समर्पित छे। विश्व ना अनेक देशों में आ सप्ताह दरमियान विविध कार्यक्रमों योजवामां आवे छे, जेम के ट्रैफिक जागृति अभियान, साइकिल रैली, रोड सेफ्टी वॉक, स्ट्रीट प्ले अने नाटको, शालाओं अने कॉलेज में वर्कशॉप, ट्रैफिक पुलिस द्वारा जागृति कार्यक्रमों, सोशल मीडिया कैंपेन अने इमरजेंसी सेफ्टी ट्रेनिंग जेवा कार्यक्रमों द्वारा लोगों ने मार्ग सुरक्षा विषय समझावामां आवे छे। मित्रों, शुं तमने खबर छे, विश्व आरोग्य संस्था ना आंकड़ा मुजब दर वर्षे विश्व में आश्चर्य 11 लाख थी वधु लोगो मार्ग अकस्मात में पोतानो जीव गुमावे छे। दर 24 सेकंडे दुनिया में एक व्यक्ति रोड अकस्मात में मृत्यु पामे छे अने तेना सौथी वधु असर युवानों पर जोवा मळे छे। वधु झड़प, ड्राइविंग दरमियान मोबाइल नो उपयोग, नशा नी हालत में वाहन चलावू अने ट्रैफिक नियमों नी अवगणना अकस्मात में मुख्य कारणों में सामेल छे। मित्रों, मार्ग सुरक्षा सप्ताह दर वर्षे एक खास थीम साथ उजववामां आवे छे। आ थीम नो हेतु विश्व नु ध्यान मार्ग सुरक्षा ना कोई खास मुद्दा तरफ दौरवानु होय छे। आ वखत नी थीम छे मेक वॉकिंग एंड साइकलिंग सेफ, एटले के पगपाळा चालता लोको अने साइकल चालको माटे रस्ताओ वधु सुरक्षित बनावो, कारण के रस्ताओ माटे वाहनो माटे नथी, रस्ताओ दरेक माटे छे। आ थीम अंतर्गत विश्वभर में लोको में जागृति लावामां आवी के फूटपाथ वधु सुरक्षित होवा जोईए, साइकल ट्रेक वधारवा जोईए, ज़ेब्रा क्रॉसिंग सुरक्षित होवू जोईए, स्कूल ज़ोन में वाहनों की झड़प ओछी राखवी जोईए। मित्रों, सुरक्षा माटे पोतानी जवाबदारी नथी, बीजाना जीवन प्रत्येनो आदर पण छे, अने आजनी आ फास्ट पेस दुनिया में आपणे आ वात ने समझवी ज जोईए। युवा मित्रों, आजे जयारे आपणे सोशल मीडिया ने 30 सेकंड ना रील माटे केटली बधी माहिती मेळवी लईए छीए, तो तमे कदी विचार्युं छे के जयारे आ बधुं ना तो सोशल मीडिया त्यारे लोको माहिती क्यांथी मेळवता हशे? तमे तो कल्पना पण नहीं करी शको के कोई विषय ने माहिती मेळवी होय अने गूगल नहोतुं त्यारे लोको केवी रीते माहिती मेळवता? अने आवा समये जयारे आकाशवाणी जेवा मोटा माध्यम द्वारा माहिती आपवानी होय अने ए पण आपणा जेवा युवानो ने, तो त्यारे कया विषयों पर वात अने चर्चाओ थती हशे? कदी विचार्यो छे तमे? तो चालो आजे आकाशवाणी ना जयारे 90 वर्ष पूरा थवा आव्या छे त्यारे गूगल नहोतुं ए जमाना मां लोको केवी रीते आकाशवाणी साथे संकळायेला हता એ વિશે કઈક રસપ્રદ વાતો કરીએ તો લઈને આવી ગયો છું આપણા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં આપ સૌના સિનિયર અને એક સમયના યુવાણીના એન્કર અને અત્યારે પણ જેઓ આપણી સાથે આકાશવાણીના સિનિયર સાહિત્ય પત્રિકા જેવા સંવાદોમાં જોડાયા છે એવા ડોક્ટર નિયતિ અંતાણીને વેલકમ મેમ।
1: ખૂબ ખૂબ આભાર મુસ્કાન અને શ્રોતા મિત્રો, આપ સૌને પણ ખૂબ પ્રેમ અને આવકારો।
0: મેમ પોતે ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા છે અને યુવાણી સાથે લગભગ 25 વર્ષથી સંકળાયેલા છે અને આજે આપણે એની સાથે સરસ મજાની વાતચીત કરીશું। સૌથી પહેલો પ્રશ્ન મેમ, આકાશવાણી અમદાવાદના 90 વર્ષ આ સિદ્ધિને તમે કેવી રીતે જુઓ છો?
1: આમાં એવું છે, અત્યારની જનરેશન ને ખાસ તો કહેવાનું, જેને આપણે જેન ઝી અને જેન આલ્ફા ને એવું બધું જે કહીએ છીએ એ રીતે, પણ કદાચ આકાશવાણી તો હોય નહોતી એ પહેલાથી છે આકાશવાણી, અને ખરા અર્થમાં આકાશવાણી છે, કારણ કે એ જે રેડિયોનું આપણું વાડવાર હતું, સમાચારો, ગીતો, કેટલાય બધા કાર્યક્રમો, હજી જયારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ટીવીનું પણ આગમન નહોતું થયું ત્યારથી એ આકાશવાણી છે। અને જયારે આજે આકાશવાણી 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને રાજેન્દ્ર શુક્લની એક પંક્તિ પર યાદ આવે છે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ, તો આ આકાશવાણી।
0: શું વાત છે મેમ, ખરેખર એક સુંદર શરૂઆત થઈ છે આ સંવાદની। તો મારે તમને પૂછવાનું છે કે આપનો આકાશવાણી સાથેનો પ્રારંભ કેવી રીતે થયો, એટલે 25 વર્ષના પ્રવાસમાં સૌથી યાદગાર કોઈ એક ક્ષણ હોય જે તમે શેર કરવા માંગતા હો યુવા મિત્રો સાથે?
1: હા, એટલે એમાં એવું છે કે 25 લગભગ હું 2003 થી એટલે 23 વર્ષ ઉપરનો સમયગાળો થયો અને મેં પણ આકાશવાણી જે આ યુવાણીનો કાર્યક્રમ છે જે યુવાનો માટેનો ખાસ કરીને હોય છે અને એમાં ઓડિશન આપેલું, કારણ કે મને પહેલેથી શોખ પણ હતો અને સ્વાભાવિક રીતે એક આકાશવાણીના સ્ટુડિયોમાં આવું એક ડ્રીમ કમ્સ ટ્રુ, એટલે કે સપનું આપણું સાચું પડે એવી વાત, પણ પહેલી વખત તો ઓડિશનમાં હું પણ નિષ્ફળ ગઈ હતી અને મને અહીંયાથી કહેવામાં આવ્યું હતું, અને કારણ કે બંધ સ્ટુડિયોમાં આપણે જયારે ઓડિશન આપતા હોઈએ છીએ તો મારે મારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઉપર કામ કરવાનું એવું કીધું હતું, કારણ કે શ્વાસ સમાય એટલે ત્યારે એવી કોઈ સભાનતા નહોતી, અને પછી જયારે એક વખત ઓડિશન આપ્યું અને ખ્યાલ આવ્યું કે આપણે ક્યાં કાચા પડીએ છીએ, પછી મેં એના માટેની મહેનત શરૂ કરી. પ્રાણાયામ કરીએ, અત્યારે જેને આપણે મેડિટેશન કે બ્રીધિંગ એક્સરસાઇઝ એવું બધું કહીએ છીએ. અને ફરી વખત જયારે ઓડિશન આવ્યું અને મેં આપ્યું અને હું સફળ થઈ, લગભગ 8 વર્ષ જેવું મેં યુવાણીના એનાઉન્સર તરીકે કામ કર્યું. અને યાદગાર ક્ષણો તો ઘણી બધી છે, પણ જે એક રોમાંચ કહો કે લાઈવ થાય
2: જી,
1: અને કાર્યક્રમનો જે સમય હોય એને 2-2.5 કલાક પહેલા સ્ટુડિયોમાં આવવાનું થાય. હવે મોબાઈલ છે અને સહજતાથી આપણે ઘણું બધું ગુગલમાંથી સર્ચ કરીને મૂકી શકીએ છીએ, લખી શકીએ છીએ. પણ તે વખતે આ બધી સગવડ નહોતી. 2003-4-5-6 એ સમયગાળાની આખી વાત છે. અને ત્યારે આવી અને હાથથી આખી સ્ક્રિપ્ટ લખવાની, એને બતાવવાની, અપ્રૂવ કરાવવાની, સુધારા વધારા કરવાના, તો આ બધું જ યાદગાર છે. અને ફેડર ઊંચા નીચા કરીએ, ટેકનિકલ આખું બધું અમને તાલીમ પણ આપવામાં આવી હતી અહીંયાથી પહેલા.
2: તો આજ જે લાઈવ પ્રોગ્રામ દરમિયાન સૌથી કોઈ પડકારજનક એવો કોઈ અનુભવ રહ્યો હોય એ શેર કરવા માંગશો તમે?
1: હા, એટલે બે રીતે પડકારજનક. એમ તો દર વખતે લાઈવ જઈએ એટલે આમ તો પડકારરૂપ જ
2: બિલકુલ
1: લાગે. ક્યારેક એવું પણ થાય કે આપણે લાઈવ જતા હોઈએ અને કોઈ કારણસર કઈ ટેકનિકલ કોઈ ક્ષતિ આવી જાય અને જેને કારણે બંધ થઈ જાય, તો ત્યારે શું કરવું સૂઝે નહીં તરત, કારણ કે નવા નવા હોઈએ. એકાદ બે વાર મારે એવું થયું હતું કે લાઈવ કરતા હોઈએ અને ઉધરસ આવી જાય, ક્યારેક છીક આવી જાય. તો પહેલી વખત જયારે આવું થયું ને ત્યારે સમજ ના પડી અને ચાલુ કાર્યક્રમમાં જ ઉધરસ આવી ગઈ. અને પછી એકદમ ફેડર મેં ખેંચી લીધું, સમજ ના પડી શું કરવું જોઈએ. અને પછી અહીંયાથી અમને અમારા આકાશવાણીનો જે આખો સ્ટાફ છે અને જે અમને તાલીમ મેં આપી હતી એમણે અમને શીખવાડ્યું પણ ખરા કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જાતને. એટલે આ એક આખી વસ્તુ કેવી છે કે જયારે તમે કોઈ પણ કાર્ય કરતા હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, તો કેવા સંજોગોમાં કેવી રીતે તમારે મેનેજ કરવું અને બેલેન્સ કરવું, તો એ મને લાઈવ કાર્યક્રમો દ્વારા બહુ શીખવા મળ્યું છે. અને બીજું એક એ રહેતું કે હવે ઈમેલ આવે છે, પેલા પત્રો આવતા.
2: અચ્છા.
1: અને એને કહેવામાં આવે કે ભાઈ યુવાણીમાં આ ગીત વગાડજો, સંભાળજો અમને, તો ઘણા બધા પત્રો ભેગા થાય. ઘણી વખત ઘણા કોમન બધાના રસ રૂચિ હોય તો એ ગીત અમે આવીએ એટલે લગભગ 2-1 કલાક પહેલા એ બધું કમ્પ્યુટરમાં ગોઠવી રાખીએ કે આ ગીત, અને એના ટાઈમિંગ જોવાના હોય. એ ખાસ શીખવાનું હોય છે કે જે ગીત મૂક્યું હોય એમાં લખી જાય કે આ 4 મિનિટ 16 સેકન્ડ નું છે કે આ 3 મિનિટ 20 સેકન્ડ નું છે. બધી ગણતરી કરી અને સ્ક્રિપ્ટ લખવાની આવે.
2: બિલકુલ.
1: એટલે 30 મિનિટનો કાર્યક્રમ હોય તો એની અંદર કોઈ સંવાદ છે તો 11 મિનિટનો છે, તો ગીત કેટલા વધારવા અને તમારી સ્ક્રિપ્ટ કેટલા મિનિટની થવી જોઈએ. અને કારણ કે આમાં તો કેવું હોય કે જેવો તમારો સમય પૂરો થાય ને જયારે તમે, ત્યારે બીજું કેન્દ્ર જોડાય અને એનો કાર્યક્રમ શરૂ થઈ જાય.
2: બિલકુલ.
1: એટલે ઘણી વાતો કરતા રહી જઈએ એટલે આ બહુ સભાનતા, એટલે આ શીખવા જેવું ઘણું કે સમય સાથે કેવી રીતે તાલમેલ કરવાનો.
2: બિલકુલ બિલકુલ. અને જયારે તમે સ્ક્રિપ્ટિંગ લખતા હોય એ સમય પણ તમારે જોવું પડે કે હા મારો 29 મિનિટનો કાર્યક્રમ છે તો એના સમય કેવી રીતે આપણે ટાઈમ સેટ કરી શકીએ. તો જયારે આ રેડિયો માટે તમને સ્ક્રિપ્ટ લખવાની જે પ્રક્રિયા હોય છે એ કેવી રીતે અલગ હોય છે, કારણ કે તમે તો સાહિત્યના બેકગ્રાઉન્ડથી છો, તો એમાં તમને કઈ રીતે હેલ્પફુલ થયું કે અત્યારના પ્રોફેશનમાં તમને કેવી રીતે હેલ્પ કરે છે?
1: આમાં એવું છે કે હું ગુજરાતી સાહિત્ય સાથે જ ભણી છું એટલે વાંચન તો મારું એ રીતનું રહે. પુસ્તકો ઘણા બધા વાંચ્યા છે, કવિઓ લેખકો વાંચીએ. અને મેં કીધું ને કે તે વખતે ગૂગલ હતું કે રાજેન્દ્ર શુક્લ, એવું ગૂગલમાં લખીએ અને એમની 10 પંક્તિઓ આપણને હાથ વગી થઈ જાય, તે વખતે બધું યાદ જ રાખવું પડતું. એટલે સ્વાભાવિક રીતે અને ઘરેથી વિચારીને તો આવીએ કે આજે ઉઘાડ કેવી રીતે કરીશું કાર્યક્રમનો, કાર્યક્રમના અંત આવતા સુધીમાં મારે શું બોલવું છે એવું કે જે શ્રોતાઓ કાર્યક્રમ પત્યા પછી પણ યાદ રાખે, એ લોકોને ગમે. આકાશવાણીનું માધ્યમ કેવું છે કે અહીંયા તમને સામે દેખાતા કોઈ પ્રેક્ષકો શ્રોતાઓ નથી, પણ એ શ્રોતાઓ તમને ધ્યાનથી સાંભળે છે અને એમની પ્રતિભાવો આપણને પત્રો દ્વારા આવતા હોય છે, એટલે એ પાછો રોમાંચ કરી એવી આખી પરિસ્થિતિ. અને મારું સાહિત્યિક વાચન મને બહુ ઉપયોગી થયું. રેડિયોની જે આખી સ્ક્રિપ્ટ છે એટલે હું વર્ગખંડમાં ભણાવતી હોઉં એ રીતે મારી આખી સ્ક્રિપ્ટ ના લખાય. ભલે હું સ્ટુડિયોમાં એકલી બેઠી છું પણ છતાં મારે જે નથી દેખાતા અને છતાં મારી સામે છે એવા શ્રોતાઓ સાથે સંવાદ પણ સાધવાનો છે.
2: જી જી જી. તમે જે આ વાત કીધી એનાથી મને એક પ્રશ્ન થાય છે કે એ વખતે જયારે શ્રોતાઓ નથી દેખાઈ રહ્યા અને શ્રોતાઓ સાથે પણ તમારે જોડાવવું છે, તો એ માટે કોઈ ખાસ ટેકનિક તમે અપનાવતા હશો?
1: હા, એટલે સ્ક્રિપ્ટ છે ને બને ત્યાં સુધી હળવી અને સંવાદ શૈલીની આખી રાખવાની થાય. અને કારણ કે યુવાણીમાં હું કરતી એટલે યુવાનોને સ્પર્શતા પ્રશ્નો હોય કે સાંપ્રત સમસ્યાઓ જેને કહેવાય, અથવા કોઈ સાંપ્રત વિષયને લઈને પણ વળી લેવાનું આવે, જે ગીતો વગાડતા કે જે એની અંદરના પણ જે કાર્યક્રમો હોય તો એને આસપાસ વળીને જ આખી વાત મૂકવાની આવે.
2: બિલકુલ. મારો બીજો પ્રશ્ન છે મેમ કે ડિજિટલ યુગમાં રેડિયોની પ્રાસંગિકતા વિશે આપ શું માનો છો?
1: આજના યુગમાં જયારે, જેમ તમે શરૂઆતમાં જ વાત કરી કે પેલી 30 સેકન્ડની રીલમાં જયારે આખું વિશ્વ આવીને મૂકી દે, જેમ કૃષ્ણ ભગવાનના મુખમાં આખું બ્રહ્માંડ બતાવી દીધું, એવી જે આખી વાત છે. પણ આકાશવાણી તો વર્ષોથી કરે છે, જેને અત્યારે આપણે પોડકાસ્ટ કરીએ છીએ, તો એ પ્રકારના જે સંવાદો છે, સાહિત્યિક જ્ઞાનવર્ધક સંવાદો, સાંપ્રત સમસ્યાઓને લઈને કે સાંપ્રત વિષયોને લઈને, કે જે પણ વખતે તમે જુઓ તો કેટલાય બધા મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં જેમણે જ્ઞાન કર્યું હોય, બધા જ આકાશવાણીમાં તમે આકાશવાણીનું આર્કાઇવ તપાસો તો એ ક્યાંક ને ક્યાંક દરેકના ઇન્ટરવ્યુ અને મુલાકાતોને બધું મળે છે, જેને આપણે આજના જમાનામાં પોડકાસ્ટ કરીએ છીએ. આકાશવાણીનું માધ્યમ તો વર્ષોથી યાદ કરતું આવ્યું છે અને આકાશવાણી પોતે પણ એવા અપગ્રેડ થાય જ છે. એટલે મારે ખાસ યુવાનોને એ કહેવાનું છે કે આકાશવાણી છે ને એ કોઈ સામાન્ય રેડિયોનું માધ્યમ નથી. આકાશવાણી તમને તમારી સંસ્કૃતિ સાથે જોડી રાખતું માધ્યમ છે. અહીંયા આગળ આવનારા તમારા એનાઉન્સર હોય, એન્કર હોય, મહેમાનો હોય, અહીંયા જે કાર્યક્રમોની પસંદગી થાય છે, હું યુવાણીના સંદર્ભમાં જ હજુ તો વાત કરું છું, તો યુવાણીમાં પણ એ જ પ્રકારના, અને તમે પોતે યુવાણી સાથે અમે સંકળાયેલા છો અને તમારા જેવા બીજા પણ, તો એ જે એક કલ્ચર, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી માતૃભાષાની જે મીઠાશ છે, એ હજુ પણ આકાશવાણી યુવાણી સાચવીને બેઠું છે, તો એનો મને બહુ આનંદ છે.
2: બિલકુલ, એકદમ સરસ મજાની વાત કરી આ મેમ તમે. અને એની સાથે તમે પોડકાસ્ટની જે વાત કરી, તો પોડકાસ્ટની જે તમે વાત કરી મેમ, અને સોશિયલ મીડિયાના જે 30 સેકન્ડની હુકની વાત કરી કે હુક વગર કોઈ રીલ ચાલે નહીં કે કોન્ટેન્ટ ચાલે નહીં, એવા સમયમાં એની સામે પરંપરાગત રેડિયો કેવી રીતે ટકી શકે છે?
1: કારણ કે છે ને, યુવાણીના, આકાશવાણીના જે શ્રોતાઓ છે ને, એ ભારતનો જનપદ છે. આપણા શહેર સાથે સંકળાયેલા શહેરીજનો તો ખરા જ, પણ ક્યાંક ને ક્યાંક જાનપદી આખું માધ્યમ છે આકાશવાણી. અને સ્વાભાવિક રીતે કે જેવી રીતે ગાંધીજીએ પણ એક સમયમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી, એ પહેલા તો ભારતના 6 લાખ ગામડાઓ, એટલે ગ્રામીણ સ્તરથી જ આખી વાત છે, તો આ એક આનંદની વાત છે કે માત્ર મોટા શહેરો નહીં પણ આકાશવાણી એક એવું માધ્યમ છે કે જે ભારતના જનપદ સુધી પહોંચે છે.
2: જી મેમ. અંતમાં મેમ, મારે તમારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તમને યુવાનોને તમે એક શબ્દમાં તમે યુવાણી વિશે, આકાશવાણી વિશે શું કહેવા માંગશો, કે રેડિયોના ભવિષ્યને તમે કેવી રીતે કલ્પો છો યુવાનો માટે?
1: મને છે ને, યુવાણી વિશે જયારે પણ હું વાત કરું અને દિવસો યાદ કરું ને, એટલે રોમાંચ થાય જ. એટલે ગૌરાંગ ઠાકરની મને પંક્તિ યાદ આવે, સ્નેહ ઓછો નથી કોઈનો પણ એક જણ કેમ ખાસ લાગે છે. તો ઘણા બધા માધ્યમ સાથે હું સંકળાયેલી છું, પણ આ યુવાણીનું માધ્યમ હંમેશા મને ખેંચે છે, કારણ કે મારી ભાષા, મારું લેખન, મારું જ્ઞાન, આ બધામાં જે વધારો પણ કર્યો છે એ આ યુવાણીના માધ્યમ થકી થયો છે. એટલે આજના યુવાનોને હું ખાસ કહીશ કે આપણી સંસ્કૃતિ સાથે જો જોડાયેલા રહેવું હોય તો એ એટલું પણ અઘરું નથી. યુવાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી ભાષાની જો શુદ્ધિ જાળવવી હોય, આપણી ભાષાની જો મીઠાશ જાળવવી હોય, કે આપણે જે વાત કરીએ છીએ એને માતૃભાષા સરસરાટ વાવડાવી હોય, તો એના માટેનું પણ આ યુવાણી ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ યુવાણીના માધ્યમથી અને આ માધ્યમથી પણ હું કહીશ કે યુવાણી યુવાનોને આકર્ષતું, સ્પર્શતું અને દિશા ચિંતતું એક આખું આકાશવાણીનું ઉપલક્ષ છે.
2: જેમાં આપનો ખુબ ખુબ આભાર. એકદમ ટૂંકા સમયમાં અને સુંદર શબ્દમાં તમે આખી રસપ્રદ વાર્તાલાપમાં વર્ણી છે, અને આની સાથે આપણે આ ચર્ચાનો અંત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને યુવાનો સાથે આપણે વાત કરી.
1: ખુબ ખુબ આભાર મને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી સંદર્ભે યાદ કરી, એ બદલ અનેરો આનંદ હું પણ વ્યક્ત કરું છું.
2: થેન્ક યુ સો મચ મેમ.

મિત્રો, હેલ્મેટ અને સીટ બેલ્ટ માત્ર નિયમ નથી, જીવનની સુરક્ષા છે. હેલ્મેટ પહેરવાથી ગંભીર માથાની ઈજાનો ખતરો ઘણો ઓછો થાય છે. સીટ બેલ્ટ જીવ બચાવવાનો સૌથી સરળ રસ્તો છે અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ માત્ર થોડા સેકન્ડ માટેનું ધ્યાન ભંગ કરે છે, પરંતુ તેનું પરિણામ આખી જિંદગીનો રંગ બદલાવી શકે છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે અરે થોડો ઝડપથી જઈએ તો શું થઈ જશે, પણ મિત્રો અકસ્માત ક્યારેક મને કહીને નથી આવતો. ઝડપ તમને થોડા વહેલા પહોંચાડી શકે છે.

0: જેથી તેમને ઘાયલ સહી સલામત ઘરે પહોંચાડે છે.
1: 10 લાખ ની લોટરી? વાવ!
2: પતાની લગી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે
2: જાણકાર બને.

વાલા મિત્રો, યુવાનો દેશનું ભવિષ્ય છે અને જયારે યુવાનો જવાબદારી સમજે છે ત્યારે સમાજ વધુ સુરક્ષિત બને છે. તો ચાલો આજે યુવાળા દ્વારા આપણે શું સંકલ્પ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, હેલ્મેટ અને સીટ બેલ્ટ નો ઉપયોગ કરીશું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ અને પોતાની સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખીશું. કારણ કે મિત્રો, ઘરે કોઈ આપણી રાહ જોતું હોય છે. જીવન ખૂબ સુંદર છે, તેને ઉતાવળમાં નહીં પરંતુ સલામતી સાથે જીવવું જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. અને હા, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, જેની સાથે વાત કરવાથી આવી જશે તમારા ચહેરા પર પણ મુસ્કાન. એમ ખરું કહીએ ને તો આજનો શો ના સમય તો પૂરો થઈ રહ્યા છે અને મારે તમને આવજો કહેવું જ પડશે. પણ હા, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો. હોય ફરી મારીશું નવા વિષય અને નવી ઉર્જા સાથે.

आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए सोमनाथ अमृत महोत्सव ने आवता 1000 वर्ष माटे भारतनी प्रेरणा गणाव्यो। શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનુ ન ખરીદવા, બર્તનનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નાયડુએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી। 11 મે 1998 ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા પીએચડી પ્રવેશ પરીક્ષા સંપન્ન, 280 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા। મુંદ્રા પોર્ટના અત્યાધુનિક રો રો ટર્મિનલ પરથી મોર્નિંગ પોસ્ટ નામના ઓટોમોબાઈલ કેરિયર જહાજમાં એક જ વખતમાં 6548 કાર લોડ કરીને નિકાસ કરવામાં રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કર્યો। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ટપકેશ્વરી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 16.44 કરોડના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા। નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરનો અમૃત સુવર્ણ મહોત્સવ, ઉમિયા માતાજી મંદિર અને સમાજવાડીનો રજત મહોત્સવ ઉજવાયો। કચ્છના પાંથળીયા આહિર સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ વૈશાખ વદ તેરસના એક જ દિવસે ગામોગામ લગ્ન યોજાશે। ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ દ્વારા 34 વર્ષના 2 દિવસીય આસિસ્ટન્ટ સેક્શન લીડર રેન્ક ટેસ્ટનું સફળ આયોજન કરાયું। ગુજરાતમાં 11-14 મે દરમિયાન 14થી વધુ જિલ્લામાં હીટવેવનું એલર્ટ, 13 મે સુધી કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, સુરત, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું। મુખ્ય સમાચાર પૂરા થયા।

કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવાની છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.

0: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़ियाचा वांचे छे मुख्य समाचार। सोमनाथ अमृत पर्वमां सहभागी थता प्रधानमंत्री नरेन्द्र मोदीए वर्ष 1951 सोमनाथ मंदिरना पुनः प्राण प्रतिष्ठा महोत्सवने भारतनी स्वतंत्रता चेतनानो उद्घोष गणाव्यो। प्रधानमंत्रीए कह्युं कि सोमनाथ अमृत पर्व आवनारा 1000 वर्ष माटे देशनी प्रेरणानो महोत्सव। सोमनाथ मंदिरना इतिहासमां पहेलीवार मंदिरने अग्यार तीर्थ स्थळथी लगायेला पवित्र जळथी अभिषेक करायो। प्रधानमंत्रीए वडोदरामां राज्यना ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું। રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ। પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે। પ્રભાસપાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે। તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ અસાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદઘોષ હતો।
1: देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है। मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है। मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुछ ही प्रयास भी न मिटा सके न हरा सके।
0: પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે। તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનર્નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રની કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે। શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે। તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા। દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી।
2: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો। આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું। દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા। રીતા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું। આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું। શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે। આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઇ પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી

0: સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવન પ્રસારણ આપનારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર .gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABRN ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્મા લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું. ત્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1,444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 ટ્રેડિંગમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1,444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો. આ ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંયધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
1: દરેક નાણાકીય વર્ષના 125 દિવસથી રોજગાર બાંયધરીનો વિકસિત ભારત જીરામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. પ્રધાનગીની સોમરા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા. ત્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડી આ સિદ્ધિ મેળવીને વેઇટલિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીમડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભિયાન 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પ્રાણશિયા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 વાગ્યે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કહીને થાકી ગયો. શું થયું? એની ફીડબેક જોઈએ છે. તો પેલા કેપ્ટન ને કહે, ના મને તો મેનેજર ને કરેક્ટ. તો આમાં પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે.

0: રજૂ કરીએ છીએ કાર્યક્રમ જ્ઞાનનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતીય કૃષિમાં પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સુધારેલી ખેતી પદ્ધતિઓ ટેકનિક્સ અપનાવવામાં આવે છે. છતાં પણ મિત્રો, દિવસે દિવસે નિંદામણનો એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને પરોપજીવી નિંદામણો પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે મિત્રો, તે પોતે ખોરાક બનાવવાને બદલે યજમાન છોડ પરથી પાણી અને પોષક તત્વો મેળવી યજમાન પાકને કમજોર બનાવે છે. મિત્રો, આવા પરોપજીવી નિંદામણો પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર સીધી નકારાત્મક અસર કરે છે. ખેડૂત મિત્રો, પરોપજીવી નિંદામણના મુખ્યત્વે અમરવેલ, આગિયો, વાંદો અને વાકુફો જેવા નિંદામણોનો સમાવેશ થાય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે ચર્ચા કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને તેના નિયંત્રણ વિશેની. મિત્રો, નિંદામણો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી અને ઝડપથી ફેલાતા હોવાથી તેમનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી ખેડૂત મિત્રો, આ નિંદામણોની ઓળખ, લક્ષણો અને યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ જાણવી અત્યંત જરૂરી છે. ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો હું વાત કરીશ તેના પ્રકારો અને તેના લક્ષણો વિશેની. પ્રથમ છે મિત્રો, અમરવેલ, જેને પીળી વેલ અથવા તો આકાશ વેલ પણ કહેવામાં આવે છે. મિત્રો, અમરવેલ એક સંપૂર્ણ પરોપજીવી નિંદામણ છે, જેમાં લીલા પાંદડા હોતા નથી. તે પાતળી પીળી અથવા તો નારંગી વેલ રૂપે યજમાન છોડને લપેટાઈ જાય છે અને હાઉસ ટોરિયા દ્વારા છોડમાંથી પાણી અને પોષક તત્વો ચૂસી લે છે. મિત્રો, અમરવેલ મુખ્યત્વે બાગાયતી પાકો, સુશોભનના પાકો અને ચારા પાકોમાં ભારે નુકસાન કરતી હોય છે. તેના ઉપદ્રવથી છોડ પીળો પડી જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. અને ઘણી વાર તો કેવું થાય છે મિત્રો, કે યજમાન પાક આખો નષ્ટ પણ થઈ જતો હોય છે. મિત્રો, આ વેલ ઘણા બધા વિષાણુજન્ય રોગોનો ફેલાવો પણ કરે છે. તેના નિયંત્રણ માટે શું કરીશું મિત્રો, તો કે નિંદામણયુક્ત અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ. અસરગ્રસ્ત છોડ સાથે અમરવેલ કાઢી અથવા તો મિત્રો બાળીને નષ્ટ કરવી જોઈએ. ખેતરને સમયાંતરે ફરજિયાત વેલો વેલાઓથી મુક્ત રાખવું જોઈએ. પાકની ફેરબદલી કરવી જોઈએ અને મિત્રો 0.1% પેરાક્વેટ દ્રાવણનો ખૂબ જ સાવચેતીપૂર્વક મુખ્ય પાકની કાપણી બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. મિત્રો, આ

મિત્રો, ગામનું ચોરો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હું વાત કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. તેમાં મેં અગાઉ વાત કરી આપણી સાથે અમારવેલ વિશેની. હવે વાત કરીશ મિત્રો આગ્યો વિશેની. મિત્રો, આગ્યો એક પરોપજીવી નિંદન છે જે મુખ્યત્વે જુવાર, બાજરી અને અન્ય ખેત પાકોમાં જોવા મળે છે. આગ્યો પાક સાથે પાણી, પોષક તત્વો અને જગ્યા માટે હરીફાઈ કરે છે. આગ્યાના ઉપદ્રવથી પાકની વૃદ્ધિ અટકી જાય છે મિત્રો, અને ઉપજમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આગ્યાનો માત્ર એક જ છોડ 9,000 થી 5,20,000 સીડ ઉત્પાદન કરી શકે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો જો આગ્યો દેખાય તો તેમાં ફૂલ આવે એ પહેલા જ ઉપાડીને તેનો નાશ કરવો જોઈએ. 2 કે 3% કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવીને ડ્રેન્ચિંગ કરવું જોઈએ. 3 થી 4 અઠવાડિયાના અંતરે 2-3 ડીનો છંટકાવ કરવો જોઈએ. ખેતર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ત્રીજું છે મિત્રો વાકુફો. મિત્રો, વાકુફો એક પરોપજીવી નિંદન છે જે તમાકુ, બટાકા, રીંગણ, ટામેટા તથા સૂર્યમુખી જેવા પાકોમાં મુખ્યત્વે જોવા મળે છે. આ નિંદન યજમાન છોડના મુખ્ય વિસ્તારમાં વિકસીને પણ પોષક તત્વો ચૂસી લે છે. વાકુફોના કારણે મિત્રો પાકની ઉપજમાં 30-80% સુધીનો ઘટાડો નોંધાયો છે. તેના બીજ જમીનમાં લાંબા સમય સુધી જીવંત રહી શકે છે, જેથી કરીને મિત્રો તેનો ઉપદ્રવ વારંવાર જોવા મળે છે. તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમે શું કરી શકો? તો કે સર્ટિફાઇડ અને વિશ્વાસપાત્ર બિયારણ વાપરવું જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ. ભારે ઉપદ્રવ વાળા છોડ ફૂલ પહેલા દૂર કરી નાખવા, તેના નષ્ટ કરવા જોઈએ. વાવેતર પહેલા નિંદનનાશક દવાનો યોગ્ય ઉપયોગ કરવો હિતાવહ છે. ત્યારબાદ છે મિત્રો વાંદો. વાંદો એક અર્ધ પરોપજીવી વનસ્પતિ છે મિત્રો, જે મુખ્યત્વે કેરી, ચીકુ, જામફળ, લીંબુ જેવા ફળ પાકોમાં જોવા મળે છે. તેમાં મિત્રો લીલા પાંદડા અને લાલ ફૂલો હોય છે, એટલે કે તે પોતે જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પરંતુ મિત્રો પાણી અને ખનિજ તત્વો યજમાન છોડમાંથી ચૂસી લે છે. વાંદાના ઉપદ્રવથી મિત્રો ઝાડની ડાળીઓ સુકાઈ જવા લાગે છે અને ફળ ધારણમાં ઘટાડો થાય છે. તેના લક્ષણો જોઈએ તો મિત્રો ઝાડની ડાળીઓ પર ગાંઠ જેવી રચનાત્મક જોવા મળે છે. યજમાન ઝાડના પાંદડા પીળા પડવા લાગે છે, તેમજ મિત્રો ફળ ઓછા લાગે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો કે તેના નિયંત્રણ માટે અસરગ્રસ્ત ડાળ કાપી અને બાળી નાખવી જોઈએ. પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો અટકાવવો જોઈએ. મિત્રો, ગામનું ચોરો કાર્યક્રમમાં મેં આજે આપની સાથે વાત કરી પરોપજીવી નિંદામણોની સમસ્યા, તેના લક્ષણો અને તેના નિયંત્રણ વિશે. મિત્રો, આજની વાત પરથી તમને એટલો તો ખ્યાલ આવ્યો છે કે પરોપજીવી નિંદામણો ખેતી માટે ગંભીર પડકારરૂપ છે. કારણ કે મિત્રો તે યજમાન છોડમાંથી સીધું પોષણ મેળવી પાકને કમજોર બનાવે છે. જેમાં મિત્રો અમરવેલની વાત કરી, આગ્યોની વાત કરી, વાંદોની અને વાકુફા જેવા નિંદનો પાકની વૃદ્ધિ અટકાવે છે, ઉપજ ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને મિત્રો બાગાયતી અને ખેત પાકોમાં તેમનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મિત્રો, આ સમસ્યાના અસરકારક નિવારણ માટે સંકલિત નિંદન વ્યવસ્થાપન અપનાવવું જરૂરી છે. શુદ્ધ બીજ, સમયસર નિંદન નિયંત્રણ, સ્વચ્છ ખેતી પદ્ધતિ, પાકની ફેરબદલી અને ખાસ કરીને મિત્રો યોગ્ય રાસાયણિક નિયંત્રણ દ્વારા પરોપજીવી નિંદામણોના નુકસાનને ઘટાડી શકાય છે. મિત્રો, યોગ્ય આયોજન અને તકેદારીથી પાકની તંદુરસ્તી જળવાઈ રહે છે અને ઉત્પાદન વધારી શકાય છે. ખેડૂત મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં વધુ ખેતી વિષયક માહિતીની ચર્ચા કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો છોડો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હવે હું આપની સાથે વાત કરીશ મે માસના ખેતી કાર્ય વિશેની. તો સૌ પ્રથમ વાત કરીશ મિત્રો, મગનો પાક 65-70 દિવસમાં તૈયાર થાય છે અને ફૂલ ચાલુ હોય તો સૂકી સિંગો વીણી સૂકવી અને મગના પાકમાં પિયત આપવું જોઈએ અને મગના પાકમાં બધી સિંગો સુકાઈ ગયેલી હોય તો કાપણી કરી સૂકવી થ્રેસિંગ કરવું જોઈએ. ઉનાળુ બાજરીના પાકમાં તુલી અવસ્થાએ અને દાણા બેસતી વખતે પિયત આપવું આવશ્યક છે. મિત્રો, ત્યારબાદ છે દાણા માટે જુવારનું વાવેતર કરેલ હોય તો પિયતની કાળજી રાખવી જોઈએ. ઘસારા માટે જુવારની વાવણી કરેલ હોય તો નીંગલ વખતે કાપણી કરવી અને સુકાએ પૂળા બાંધવા જોઈએ. ઘસારાના પાકો જેવા કે મિત્રો જુવાર અને રચકાની કાપણી 6-9 ઇંચ ઊંચે રાખવી. કાપણી કરવા લીલા ચારામાં ફૂટ વધારે થવાથી લીલો ચારો વધુ મળે છે. મિત્રો, વહેલા શાકભાજીમાં તુવેર માટેની વાવણી કરવાથી સારા ભાવ મેળવી શકાય છે. તે માટે લીલી સિંગો વાળી જાતો મેળવી વાવણી કરવી જોઈએ. આદુ, હળદર અને સુરનનું સારી જાતનું શુદ્ધ બિયારણ મેળવી ભલામણ મુજબ વાવેતર કરવું જોઈએ. મકાઈ ઘાસચારા માટે આફ્રિકન ટોનનું બિયારણ મેળવી વાવેતર કરવું જોઈએ. મિત્રો, બજારમાં મકાઈના ડોડાનો સારો ભાવ મળે તે માટે સ્વીટ કોર્નનું બિયારણ પસંદગી કરી વાવેતર કરવું જોઈએ. ચોમાસા ઋતુમાં કપાસ બીટી અને બિયારણ પ્લોટ કરવા માટે ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. છાણિયું ખાતર ભરી તેને ખેડી ભલામણ મુજબ અંતરે વાવણી કરવી જોઈએ. ચોમાસા ઋતુમાં લેવાના વિવિધ પાકો માટે આયોજન કરવું જોઈએ. મિત્રો, જેમ કે કયો પાક લેવાનો છે, બિયારણ, ખાતર અને દવા તેમજ સાધન સામગ્રીનું આયોજન કરવું જોઈએ. ચીકુની વાડીમાં ચીકુનો ફાળ ઉતરી રહે તે વખતે વાડીને ચોખ્ખી બનાવી સમયસર પિયત આપવું જોઈએ. અંતમાં એટલું છે મિત્રો કે આમા વાડિયાના પરિપક્વ થયેલા કેરી ઉતારી ત્યારબાદ વાડીને ચોખ્ખી બનાવી જેમાં બિન ફળાવ ગુસ્સા વાળી માલ ફોર્મેશન વાળી ડાળીઓ કાપી તેને માળી નાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો 10 PPM જીબ્રેલિક એસિડ અને 2% યુરિયાનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો, ગામનો છોડો કાર્યક્રમમાં મેં આપણી સાથે વાત કરી મે માસના ખેતી કાર્ય વિશેની. હવે મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. આવતા 24 કલાકના વર્તારો મુજબ સમગ્ર રાજ્યભરમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે. કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. અને મિત્રો, આ સાથે જ આપણો કાર્યક્રમનો સમય પણ હવે સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. રામ રામ રામ રામ.

0: ಕೊಡುತ್ತಾರೆ. ಕ್ರೂಡೋಲ್ನ ಮೂವ್ ಬೇಕಾದ ಚಾಟವನ್ನು ಉಚ್ಚಾಳು. ಐಪಿಎಲ್ ಕ್ರಿಕೆಟ್ ಮ್ಯಾಚ್ ಪಂಜಾಬ್ ಕಿಂಗ್ಸ್ ಅನ್ನು ದಿಲ್ಲಿ ಕ್ಯಾಪಿಟಲ್ಸ್ ವಚ್ಚಿ ಮುಕಾಬಲು. ಸಮಾಚಾರ ವಿಗತವಾರ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಕೈಗೆ ಆಜಿ ಭಾರತ ಆತ್ಮವಿಶ್ವಾಸ ಸಾಥ ಆಗಿ ಆಗಿದೆ ರಹ್ಯು છે તેમ સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રી આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રની કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: ये तो जायते अन्यते ये विश्वम समिशम भजे लीयते यत्र विश्वम. आज हम उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं जो हलाहल को पीकर नीलकंठ हो गए. आज उन्हीं की शरण में हां सोमनाथ अमृत महोत्सव हो रहा है. ये सब
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતની સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક, અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોબાથી સાથે સુરતીના એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કર્તવ્યો સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનું મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનું ક્રૂડ ઓઇલ, 60 દિવસનું કુદરતી ગેસ અને 45 દિવસનું એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલુ એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રી સ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1 કરોડ

0: પ્રિયંકાજી જેમાંથી 14 લાખ ઘરેલુ એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
1: ભારત સરકારને કઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લીધા

પાત્રોની સંખ્યામાં થયો મોટો વધારો. કચ્છ એસટી વિભાગમાં ડિજિટલ પેમેન્ટ

દિવસિક ભૂલે કચ્છના 9 તાલુકાઓમાં એક સાથે 105 રમત ગમતના મેદાનો નીમ કરાયા. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં કચ્છ જે

0: કર્યો છે, જ્યારે 34 કેન્દ્રોએ 70% વધુની સફળતા સાથે સરેરાશ પ્રદર્શન જાળવી રાખ્યું છે. બોર્ડના પરિણામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ મુજબ જણાવ્યું.
1: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે. કચ્છ જિલ્લાનું પરિણામ બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જયારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતા વધુ 84.64% આવ્યું છે. ખાસ કરીને આપણે 100% પરિણામ વાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 102 શાળાઓ છે. આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી કાલના ખૂબ જ વધ્યા છે. ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ 7 ગ્રેડના અંદર હતા. આ વખતે આપણે 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ આપણે 7ના અંદર પાસ થયા છે. ખાસ કરીને તેજસ્વી કાલના અંદર પી અને બી ગ્રેડ આપણે ટોટલ 10,600 વિદ્યાર્થીઓ એ અને બી ગ્રેડમાં આવ્યા છે. અને ટોટલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા એની સામે 60% વધુ વિદ્યાર્થીઓ એ આપણા એ અને બી ના અંદર પાસ થયા છે. એ ખૂબ સુંદર કચ્છનું પરિણામ છે. અને આ પરિણામના અંદર આપણે જોવા જઈએ તમારા શિક્ષક મિત્રો જે સૌએ મહેનત રંગે આવી છે, ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર 100% પરિણામ વાળી અને એ વન ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે. અને સમગ્ર અમારી શિક્ષણની ટીમ, શિક્ષક મિત્રો, સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર આવતી મહેનત કરી છે આપણે. અને વિદ્યાર્થીઓ અને અમને વાલીઓને પણ અભિનંદન આપણે આપીએ છીએ. ખૂબ સુંદર પરિણામ આપણું કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો આપણું પરિણામ આવ્યું છે. અને ખાસ કરીને આપણે કચેરી તરફથી પણ આપણે 5 જેટલી ફ્રીબોર્ડ એક્ઝામ લીધેલી હતી. આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિષય તજજ્ઞોને પાઠ પ્રસારિત કર્યા હતા. અને અમારી સંયુક્ત સમગ્ર ટીમની મહેનત એ રંગ લાવી છે.
0: ધોરણ 10ના પરિણામ અંગે ભુજની ઇન્દિરાબાઈ ગર્લ્સ સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને એ વન ગ્રેડ મેળવનારી વિદ્યાર્થીનીએ આ પ્રમાણે જણાવ્યું.
2: માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમારી શાળામાંથી 3 વિદ્યાર્થીનીનું એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલું છે. વિદ્યાર્થીને તો ખાસ મહેનત છે જ, પણ સાથે સાથે શાળાના શિક્ષકોએ પણ તેને જે રજાના દિવસોમાં એક્સ્ટ્રા વર્ગો કરાવી શિક્ષણનો માહોલ પૂરો પાડ્યો છે. જે દરેક વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન કે એક્સ્ટ્રા ક્લાસીસ નથી કરતી હોતી, પરિણામે અને રવિવારના દિવસે પણ જે છોકરી નાપાસ થાય છે એ છોકરી પાસ થઈ જાય, અને જે છોકરી સ્કોલર છે આગળ જે એને એવન ગ્રેડ પ્રાપ્ત થાય એના માટે તે લોકોને સતત પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમારા માટે ગર્વની વાત છે કે સરકારી શાળાની વિદ્યાર્થીની આજે એવન ગ્રેડ પ્રાપ્ત કરી અને એની પણ આજે આવી જ ઈચ્છા છે આગળ પણ ધોરણ 11-12 પણ અમારી શાળામાં એ કરવા માંગે છે. અને 2 દિવસ પહેલા જ પણ સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું હતું, એનામાં પણ અમારી શાળાની 4 વિદ્યાર્થીની એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો હતો. એનામાંથી 3 વિદ્યાર્થીની એવી હતી કે જેને કોઈ જ પ્રકારના ખાનગી ટ્યુશન વગર એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો હતો. શ્રી ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો અભ્યાસ કરું છું અને હાલ 10માની પરીક્ષા આપે છે, જેમાં મેં 94% પ્રાપ્ત કર્યા છે અને સમગ્ર શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. જેમાં હવે

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ
1: પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026 કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા. નિર્માણ સહાય ડિમ્પલ મોદી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. સોમનાથ અમૃત વર્ષ 2026માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વેરાવળ પધાર્યા. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ સાથે જોડાયા. પ્રધાનમંત્રીશ્રીએ વીર હેમજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું અને શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરી અને જનજનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથના નર્વમાં દિલ ધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું અને ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું.

0: ઉજવણી આપણે મહેમાનો સવારે 9 થી ઉત્સવ ઉજવણી આપણને ભાગ આપી હતી અને આજે સરદાર સાહેબ નો ભાવ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આજે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ની પ્રેરણાથી દેશની આઝાદી ના અમૃત કાળમાં લાવ્યો છે તે સાલાનો સુગમ સમો પ્રસંગ છે.
1: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ ગાર્ડન સોમનાથ ખાતે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2024 નું રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર ગપ્પા અને અટલ શર્મા, નિર્માણ સહાય જિંતુ મોદી, કાર્યક્રમની ઉપસ્થિતિ